નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवो माथी फक्त मानवी एकलोज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमावा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: એક વાતચીત દરમિયાન બહુ સમય થયો તો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે, હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂટ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ, ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે, અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો. ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ। ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ। આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે। કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ। ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે। સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે। તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે। મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એક

0: હું ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નોનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું, જયારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: ચિતે પ્રસન્ને ભુવનમ, પ્રસન્નમ ચિતમ વિષ્ણે, ભુવનમ વિષ્ણમ અતો ભિલાસુ યદિ તે સુખે, સ્યાત ચિત પ્રસાદે પ્રથમ યત્સ્વી. મન પ્રસન્ન હોય તો સર્વ જગત પ્રસન્ન દેખાશે, મન ખિન્ન હશે તો આખું જગત ખિન્ન દેખાશે. એટલે સુખની આકાંક્ષા જો હોય તો કાયમ મનને પ્રસન્ન રાખવાનું પ્રયત્ન કરવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
4: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારે નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના

દસમા મંડળમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ, અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જયારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમના આ પ્રસારણમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું પણ ગીતાને સમજવાનો પ્રયત્ન જ કરી રહ્યો છું. અધ્યાત્મ વિદ્યાના કે દર્શનોના કોઈ પણ ભાર વિના, કારણ કે દર્શનોને સમજવા એ બહુ મુશ્કેલ છે એમ લોકો માને છે. સાવ એવું નથી જોકે, પણ દર્શનોની પરિભાષાઓમાં જ્યારે આપણે ઉતરીએ ત્યારે એ પરિભાષાઓને પૂરેપૂરી ન સમજીએ

તો દર્શનોની અંદર અંદર અંદર ભેળસેળ થઈ જાય અને પૂરેપૂરું એનું એની સમજણ આપણા મનમાં ઉતરે નહીં. ગીતાનો પણ દર્શનોના પ્રકાશમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન થઈ શકે, વિદ્વાનોએ કર્યો પણ છે. એના અર્થઘટનોને પોતાની રીતે ઘટાવવાનો પણ ખૂબ સારો પ્રયત્ન થયો છે. અહીંયા આપણું કામ માત્ર ભગવદ્ ગીતા માટેની ભૂમિકા ઊભી કરવાનું છે. આપણે ગીતાની મૂળભૂત વાતને સમજવાનો પ્રયત્ન કરીએ અને એના આધાર ઉપર પછી આપણે એનું વધારે ગહન અધ્યયન કરીએ એ સંભવ છે. ગીતાનું વાંચન કરતા કરતા એને સમજતા સમજતા આપણે ક્રમિક રીતે એક પછી એક અધ્યાયો એક પછી એક શ્લોકો પસાર કરતા કરતા પાંચમા અધ્યાયના 25મા શ્લોક સુધી પહોંચ્યા છે. અને માણસ પોતાના બધા જ કર્મો કરતા કરતા પણ પોતે જે કંઈ કરે છે, જ્યાં છે, જે રીતે છે, તે રીતે પણ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે એ વાત આપણને પાછલા શ્લોકોમાં જુદી જુદી રીતે કહી છે. જ્ઞાન યોગના માર્ગે, કર્મયોગના માર્ગે. પણ છેલ્લે 25મા શ્લોકની અંદર છેલ્લે એક વાત કહી હતી એ તમારાને મારા બધાના માટે શક્ય છે, એ છે સર્વભૂત હિતે રતાઃ. બધા જ પ્રાણી માત્રના હિતની અંદર રમમાણ. આપણે હિન્દુઓ જાણીએ છીએ કે આપણે બેઠા હોઈએ ને પાણીમાં એક કીડી પણ જો ડૂબતી હોય તો આપણે એકાદ સળખડી લઈને એ કીડીને દૂર કરીએ. સર્વભૂત હિતે રતાઃ. આપણું જમવાનું શરૂ થાય એ પેલા ગાયને માટે કે કૂતરાને માટે કે ભિક્ષુકને માટે એક કોળીઓ પણ અલગ તારવીએ. સર્વભૂત હિતે રતાઃ. પ્રાણી માત્રનું હિત જેના ચિત્તની અંદર રહેલું છે પોતાની શક્તિ પ્રમાણે, પણ આમ કરી શકે માણસ, એના મનમાં કોઈ દ્વિધા ના હોય, કોઈ સંશય ના હોય, પરબ્રહ્મના સ્વરૂપને માટે લાંબા લાંબા ચિંતનો કરવાની એણે કોશિશ પણ ન કરી હોય, પણ એના પાપ ક્રમે ક્રમે કપાતા જાય, જ્ઞાનનો ઉદય થાય અથવા કર્મનો ઉદય થાય અને એ બ્રહ્મ નિર્વાણમ લભંતે, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરી શકે છે. એટલે એને હજી સરળતાથી સમજાવ્યું 26મા શ્લોકમાં. આપણે જોયું હતું કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યતચેતસામ અહિતો બ્રહ્મ નિર્માણમ વર્તતે વિદિતાત્મનામ. વિદિતાત્મા જનો, વિદિતાત્મા એટલે જેમણે પોતાને ઓળખી લીધા છે, પોતાના આત્માને ઓળખી લીધો છે, બ્રહ્મને ઓળખી લીધું છે અને બ્રહ્મ અને વ્યક્તિ એની વચ્ચે કોઈ દ્વૈત ભાવ નથી એની એને અનુભૂતિ જો થઈ છે એવું એ સમજી શકે છે તો એણે પોતાના આત્માને ઓળખી લીધો છે. અથવા આત્મા શબ્દનો બે રીતે આપણે અર્થ કર્યો છે, પહેલા પણ પોતે અને આત્મા. વિદિત એને ઓળખી લીધો છે, જાણી લીધો છે, એવા માણસને પછી પેલી દ્વિધા કે સંશય રહેતો નથી કેવો થઈ જાય અથવા કેવા થવું જોઈએ. કામ ક્રોધ વિયુક્તાનામ, કામ અને ક્રોધથી મુક્ત, કામ અને ક્રોધ જેણે ત્યજી દીધા છે. અહીંયા કામ અને ક્રોધ કે ને એટલે બાકીના પણ સંવેગો સમજી લેવાના. પેલા કહ્યું તું કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ, અથવા એમ પણ કહ્યું છે કે સંગથી કામ ઉત્પન્ન થાય છે, કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધથી સંગાત સંજાયતે, કામ કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, એમ વિનાશ સુધી પહોંચાડી દીધા છે આસક્તિને કારણે. પણ આ વિદિતાત્મન જે છે એને તો પછી આ ભાવ રહ્યા જ નથી, કારણ કે સંગ રહ્યો નથી. એટલે એ કેવો થઈ જાય છે.

પોતાના તરફ ખેંચી જાય છે એનાથી એ મુક્ત છે. કામ ક્રોધ વિયુક્તા નામ, કામ અને ક્રોધ અને બાકી બધા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધાને આપણા દર્શનો એ ષડ રીપુ ગણાયા છે, છ દુશ્મન ગણાયા છે. પણ આ છ દુશ્મન સિવાય પણ દુશ્મનો છે, નવા નવા જન્મતા જાય છે, જેનો આપણે અનુભવ પણ કરીએ છીએ. કારણ કે એનું આક્રમણ થાય એ વખતે આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. ક્રોધી માણસ હોય ને એ નશાબાજ માણસના જેવો જ હોય, એને પોતે શું કરે છે શું બોલે છે એનું ભાન જ ના હોય. પણ પેલો જાતને ઓળખી લીધી છે ને એટલે એને ક્રોધ થતો જ નથી. બધી પરિસ્થિતિની અંદર સમતા એને પ્રાપ્ત કરી લીધી છે અને એટલા માટે એને આ કોઈ સંવેગ કોઈ આવેગ એ પીડા કરતા નથી. અને એ પીડા કરતા નથી એના કારણે શું થાય છે, એને આ પોતાની આત્માને ઓળખવાનું પ્રાપ્ત થાય છે. એ યતચિત્ત છે, યતિ છે એટલે જ્ઞાની છે. એને યત ચેત સામ શબ્દ વાપર્યો છે, કામ ક્રોધ વિયુક્તા નામ યતિ નામ યત ચેત સામ. યત ચેતસ એટલે જેનું ચિત્ત એ જીતાઈ ગયું છે, ચિત્ત જીતાઈ ગયું છે એટલે કે ચિત્તના ભાવો જીતાઈ ગયા છે. આપણે અંતઃકરણ કયા ને, અંતઃકરણ છે બાહ્ય કરણોથી ઉપર છે, આંતરિક ઇન્દ્રિયો મન બુદ્ધિ અહંકાર વગેરે એમાં ચિત્ત આવે. આ ચિત્ત છે પેલી પીડાઓના અનુભવને અનુભવે છે. પણ આ માણસ યતિ જે જ્ઞાની છે જેણે પોતાની જાતને સંયમમાં બાંધી દીધી છે એણે તો ચિત્તને પણ જીતી લીધું છે. અને તેથી અભિતઃ ચારે તરફથી એ શું કરે છે, બ્રહ્મ નિર્વાણમ વર્તતે, બ્રહ્મ નિર્વાણનો અનુભવ કરે છે. આ શ્લોકમાં સૌથી વધારે અગત્યનો શબ્દ જે છે એ છે વિદિત આત્મા નામ, જેણે પોતાના આત્માને ઓળખી લીધો છે. જેણે આને કોઈ કહે કે પરમાત્માને ઓળખી લીધો છે વાંધો નથી, કોઈ કહે કે પોતાની જાતને ઓળખી લીધી છે વાંધો નથી, હું શું છું ને જગત શું છે એ જેણે પામી લીધું છે એમ પણ કહી શકાય. જગત, જગત સૃષ્ટા અને પોતે એની વચ્ચે એક અભેદ વર્તે છે, ભિન્નતા નથી એ જેણે જાણી લીધું છે એવો માણસ, એને પેલા કામ ક્રોધ આપમેળે નાશ પામે, એના ચિત્તના વિકારો બધા આપમેળે નાશ પામે અને એટલા માટે એ યતિ બની જાય અને બ્રહ્મ નિર્વાણમ વર્તતે, બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે, બ્રહ્મ નિર્વાણમાં વર્તે છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભુવોઃ. થોડી રીત બતાવે છે અહીંયા, થોડી રીત બતાવે છે. કારણ કે આપણે જ્યાં હોઈએ ને ત્યાં આપણી બાજુ ચારે બાજુ આપણે વિચારોની અંદર ભમતા જ હોઈએ છીએ અને એમ નક્કી કરીએ કે આ વસ્તુ નથી કરવી તો મન એ જ તરફ જાય. સાત ઓરડાનું મકાન હોય અને એમ કહેવામાં આવે કે આ છ ઓરડામાં તમે ફરજો, કઈ વાંધો નથી, જુઓ બધું, એટલે સાતમો ઓરડો ખોલતા નહીં તો માણસને વિચાર શું આવે, આ સાતમા ઓરડામાં શું હશે. જે વસ્તુનો નિષેધ છે એ વસ્તુ તરફ વધારે તીવ્રતાથી મન ખેંચાય કે બાહ્ય વિષયોમાંથી.

કહેવાયું એટલે જ્યાં નિષેધ થયો ત્યાં વધારે પ્રબળતાથી આકર્ષણ થયું. એમાંથી બાહ્ય આવવા માટે શું કરવું જોઈએ? યોગમાં તો અષ્ટાંગ માર્ગ બતાવી દીધો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 પગથિયાં યોગ દર્શને પતંજલિ મહારાજે બતાવી દીધા છે. આપણા માટે અહીંયા પ્રસ્તુત નથી, માટે એની ચર્ચા વિચારણા અત્યારે કરતા નથી. પણ યમ નિયમ તો પહેલા છે જ, એના વિના તો ચાલવાનું જ નથી. અને યમ નિયમ છે પોતાની જાતને અને ઇન્દ્રિયોને વશ કરવા માટેનો જ છે, ઇન્દ્રિયોને જીતવાની જ વાતો છે. અને પછી જે વાત કહે છે એ જ વાત અહીંયા કરી છે. એ શું કહે છે? સ્પર્શાન કૃત્વા બહિઃ. આ જે સ્પર્શ વિષયો છે, સ્પૃષ્ટ વિષયો છે, બહારના વિષયો છે, એમને બહિઃ કૃત્વા, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. આ જે બાહ્ય વિષયો છે, બહારના વિષયો છે, વિષયોના ઉપભોગ છે, એને ચિત્તની અંદર પહોંચવા નહીં દઈને એને બહારને બહાર કરી દેવાના. એના વિશે વિચાર કરવાનું એક વખત બંધ કરો. ચાલો, સર્વ પહેલું પગથિયું, પગથિયા બતાવ્યા છે અહીંયા. પહેલું પગથિયું કે આપણા માટે જે સ્પર્શ્ય વિષયો છે, આપણી ઇન્દ્રિયો જેને સ્પર્શે છે, એવા જે વિષયો છે તે આપણાથી બાહ્ય છે. અને બાહ્ય છે એને બહાર મૂકી દો ને, એને બહાર મૂકી દો અને પછી શરૂ કરો. તો બાહ્યાન સ્પર્શાન બહિર્કૃત્વા, આજે બાહ્ય વિષયો છે એને બહાર કરી દો. એટલે એનું ચિંતન બિંતન બધું બંધ કરી દો, એના વિશે વિચારવાનું બંધ કરી દો. આંખો બંધ કરીએ આપણે એટલે આપણને દેખાતું બંધ થાય છે એમ નથી. જે વસ્તુ આપણે નથી જોવી તેના તરફ આપણે આંખ મીચી દઈએ તો આપણે અંધારામાં એ દેખાય છે, બીજું કઈ દેખાય જ નહીં, કારણ કે એનો નિષેધ થઈ ગયો. આ શું કહે છે કે ચિત્તમાંથી બહાર કાઢી નાખો, ભલે તમારી આંખ જોતી હોય, ચિત્તમાંથી બહાર કાઢી નાખો. એટલે એનું ચિંતન જ બંધ, એના વિશે વિચાર કરવાનું જ બંધ. જેનું ચિંતન નહીં થાય તે બહાર રહેશે, જેનું ચિંતન થશે તે અંદર રહેશે. ચિંતન જ બંધ કરી દો. એક મુનિની પાસે કોઈ એક માણસ ધ્યાન શીખવા માટે ગયો, મને શીખવાડતો એક દિવસમાં હું ધ્યાન કરતા શીખી જાઉં, તો એમણે મને મંત્ર આપો. તો એમણે મંત્ર તો આપ્યો સાદો સીધો કોઈ પણ પછી કહ્યું કે તું ધ્યાન રાખજે કે આ મંત્ર ભણીશ ને એટલે તારે વાંદરાનો વિચાર નહીં કરવાનો. એટલે ભાઈ મંત્ર લઈને બેસે ને એટલે સુધી વાંદરાનો જ વિચાર, બીજો કોઈ વિચાર જ ના આવે. મંત્ર બોલે જાય મોઢેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ મનની અંદર પેલી આંખ બંધ કરી હોય ને ત્યાં વાંદરું જ દેખાય. મહારાજે કીધું તું વાંદરું દેખાશે તો ધ્યાન નહીં લાગે. વિચારમાંથી ગયું નથી એ, વિચારમાં પેલા મહારાજે એક નિષેધ કર્યો હતો ને એ રહ્યું છે. મહારાજે એટલા જ માટે નિષેધ કર્યો હતો કે એની યોગ્યતા હજી કેળવાઈ નથી, એકાગ્રતા કેળવાય એના માટે સમય લાગવાનો છે, રાતોરાત કોઈ યોગી બની ના જાય. તો બાહ્ય વિષયોને પોતાની ચિંતન પ્રક્રિયામાંથી બહાર ફેંકી દઈને સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, અને પછી બેસવાની સ્થિતિ કઈ, શાંતિથી બેસી જાઓ અને તમારી બંને આંખોને, તમારી નજરને ક્યાં ભ્રમરોની વચ્ચે સ્થિર કરો. આપણે સાદી ભાષામાં કહીએ તો પલાઠી વાળીને બેસો, આંખો બંધ કરો, બંધ કરો કે ના કરો, બંધ કરો, અને નજર જે છે, દ્રષ્ટિ જે છે, એ તમારી બે ભ્રમરોની વચ્ચે, નાકનું મૂળ જે છે, આ કપાળની અંત જે ભાગ છે ત્યાં, સામાન્ય રીતે આપણે જ્યાં તિલક કરીએ ત્યાં, બે ભ્રમરો, બે નજરને ભ્રમરોની વચ્ચે સ્થિર કરી દો. વિચારવાની જોવાની સ્થિતિ પૂરી થઈ ગઈ, એકાગ્રતા લાવવાના પ્રયત્નની શરૂઆત થઈ ગઈ. તો ચક્ષુષૈવાંતરે ભ્રુવો, બે ભ્રમરોની વચ્ચે આંખોને સ્થાપી દો. બીજી ક્રિયા આ વખતે ચાલતી જ હોય છે આપણી, ગમે તે ક્રિયા તો આપણા શ્વાસ ચાલતા હોય છે, અને શ્વાસ એટલે વાયુ,
અને વાયુ એટલે આપણું શરીર જો ચાલે છે।

तो शेनाथी चाले से प्राण अपान व्यान उदान समान वगैरह वायुओ जेमाना बे मुख्य से प्राण ने अपान प्राण ऊर्ध्व से अपान अधः से ये चाल्याज करे से नासिका नी अंदर अपनी बे नासिकाओ से एनी अंदर जे बे नाड़ीओ से सूर्य नाड़ी और चंद्र नाड़ी तो अपने श्वास लईए छे श्वास छोड़िए छे આ શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ એ સામાન્ય રીતે કેવી રીતે કરીએ છીએ તો કે એ તો ફેફસાની ગતિથી થાય છે ફેફસાને હૃદય અને ઉદરપટલ એ કામ કરે છે એટલે અગેઇન એ જ વાત થઈ કે એનાથી ચાલે છે એનાથી નહીં આપણાથી ચાલે આપણે શ્વાસને ગતિ આપી ઉર્ધ્વ લીધો ત્યાં સ્થિર કર્યો અને બીજી નાસિકાથી એને બહાર કાઢ્યો આ થયો પ્રાણાયામ પૂરક કુંભક રેચક એવા નામ આપવામાં આવે છે આ પૂરક કુંભક રેચક એ વસ્તુ અથવા તો પ્રાણાયામના બીજા અનેક પ્રકારો જે ગણાવવામાં આવે છે યોગ માર્ગની અંદર એ બધામાં છે શું તો કે પ્રાણ અને અપાનને સમાન કરવા પ્રાણાપાનૌ સમૌ કૃત્વા પ્રાણવાયુ અને અપાનવાયુ પ્રાણવાયુ એના માટે આપણે પછી અંગ્રેજીમાં એક શબ્દ વાપરીએ છીએ ઓક્સિજન એ આપણા શરીરને પૂરો પાડે એટલે બધું શરીર સરસ રીતે ચાલતું જાય એ ના ચાલે તો ના ચાલે અને અંદર જે ઉત્પન્ન થયો કાર્બન એ બહાર નીકળી જવો જોઈએ પણ પોતાની ઈચ્છાથી નહીં આપણી ઈચ્છાથી એને સરસ રીતે પ્રાણને અને અપાનને એટલે એક વાત આપણી આંખો જે જોવાનું કામ કરે છે એ જોવાનું કામ આપણે બે આંખોને ભ્રમરોની વચ્ચે સ્થિર કરી દીધી બધા બાહ્ય વિષયોને બહાર કર્યા છે એટલે કાન સાંભળવાનું કે જીભ ચાખવાનું કામ ના કરે એ પરિસ્થિતિ તો આવી જ ગઈ છે કારણ કે ચિંતનમાંથી જ બહાર ગયા છે નાક સૂંઘવાનું પણ ના કરે પણ પેલા પ્રાણ ચાલુ છે પ્રાણ બંધ થઈ જાય તો આપણા પ્રાણ જતા રહે આ વાયુ જો બંધ થઈ જાય કોઈનું નાક દબાઈ દો તો થોડી વારમાં પછી એ ખતમ થઈ જાય આ પ્રાણ અને અપાન એવા જે નાસિકાની અંદર વિચરતા વાયુઓ છે તેને સમ કરી દેવા પ્રાણાપાન સમૌ કૃત્વા નાસાભ્યંતર ચારિણુ નાકની અંદર વિચરણ કરતા પ્રાણ અને અપાન એવા વાયુઓ એને સ્થિર કરીને એને સમ કરીને આ સમતા જ વાત છે બધે એને સમ કરીને એટલે આપણે જેના માટે પ્રાણાયામ શબ્દ વાપરીએ છીએ એ જ વાત આ થઈ પ્રાણ અને અપાનને પોતાના પ્રાણ દ્વારા સમ બનાવીને અને યતેન્દ્રિય મનોબુદ્ધિ કેવાથી જોવાનું યતેન્દ્રિય મનોબુદ્ધિ ઇન્દ્રિય મન અને બુદ્ધિ એને જીતી લીધા છે એવી વ્યક્તિ એવી જ વ્યક્તિ આ કરી શકે નહીં તો કરીએ ના શકે પેલા યોગના સ્ટેપ મેં કહ્યા ને પગથિયામ યમ ને નિયમ પછી જ આ શક્ય બને એણે ઇન્દ્રિયોને જીતી લીધી છે એણે મનને જીતી લીધું છે એણે બુદ્ધિને જીતી લીધી છે એણે અહંકારને જીતી લીધો છે આપણે વારંવાર વાત કરી છે કે 10 ઇન્દ્રિયો બહારની છે એ તો આપણને દેખાય છે પણ મન અને બુદ્ધિ વગેરે આપણને દેખાતા નથી પણ એ જ આપણા ચાલક બળો છે આપણા વ્યવહારને એ દોરે છે અને આપણે એનાથી દોરાવું નથી આપણું ચાલક બળ એ ઇન્દ્રિયો કે મન કે બુદ્ધિ ન થવા જોઈએ આપણે એને ચલાવતા હોવા જોઈએ આપણી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિય કામ કરે આપણી ઈચ્છા પ્રમાણે મન કામ કરે આપણી ઈચ્છા પ્રમાણે બુદ્ધિ કામ કરે એટલે આત્માની ઈચ્છા પ્રમાણે કરતો થયો એ પરિસ્થિતિ પેદા થાય એવો યતિ એવો જ્ઞાની યતે ઇન્દ્રિય મનોબુદ્ધિ એ ઇન્દ્રિય મન અને બુદ્ધિને જીતી લીધા છે સંયમમાં લાવી દીધા છે એવો મોક્ષ પરાયણ મુનિ આવા માણસ માટે શબ્દ વાપર્યો એને મુનિ જેને આવા ઇન્દ્રિય મન બુદ્ધિને જીત્યા છે પ્રાણાયામ પરક થઈ શકે છે દ્રષ્ટિઓને કેળવી લીધી છે એવો મુનિ મોક્ષ પરાયણ એ મોક્ષ પરાયણ થાય એટલે કે આ સંસારમાં હું છું

હું બરોબર છે ચાલું છું, પણ એમાંથી મારે મુક્ત થવું છે. હવે મોક્ષ પરાયણ મુનિ વિગતેચ્છા ભય ક્રોધઃ યઃ, જે હવે આટલું થયા પછી વિગત ઈચ્છા ભય ક્રોધઃ, એને ઈચ્છા એટલે કામના, ભય ક્રોધ વગેરે જે કઈ મન બુદ્ધિના

મુક્ત છે. મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય એવી સંકલ્પના જરૂરી નથી. જીવતા છતાં, બધું કરતા છતાં એ માણસ મુક્ત છે. એટલે એ સમસ્ત સૃષ્ટિ સાથે પોતાના તાદાત્મ્યને અનુભવતો થયો છે, એટલા માટે એને સંસરણનો ભય રહ્યો નથી. આમાંથી પેલામાં જઈશ એટલે પેલાના ફરી પાછા સંવેગો મારે અનુભવવાના થશે. આનું તો જે થયું હશે તે થશે, એ કર્મનો તો ભોગ ભોગવવાનો, જે કંઈ આવશે તે આવશે. એ ફળો મારે ક્યારે અને કેવી રીતે ભોગવવા પડશે એની પણ મને ખબર નથી, કારણ કે મને કાળનું જ્ઞાન નથી. પણ કાળ સાથે તાદાત્મ્ય થઈ ગયું હોય તો ભેદ જ નથી. આપણે ત્રિકાળ ત્યારે કહીએ છીએ, ગયું તેને ભૂત કહીએ, છે તેને વર્તમાન કહીએ, અને આવશે તેને ભવિષ્ય કહીએ. એમ કહીને આપણે કાળને ત્રણ વિભાગમાં વહેંચ્યો છે, પણ ત્રણ વિભાગમાં વહેંચાયો નથી. કાળ તો એક જ તત્વ છે. કાળ જે છે એ એક જ તત્વ છે, જુદું નથી. અને એટલે ભવિષ્યમાં શું ને ભૂતમાં શું ને એ બધું રહેતું જ નથી પછી, કારણ કે એની સાથે પેલા આત્માનો સંબંધ પણ થઈ ગયો છે. એ તો પસાર થાય છે, થયા કરે. એ પસાર થવા સાથે એને બંધ રહ્યો નથી, એટલે સદા મુક્ત એવ સહ, એ માણસ હંમેશને માટે મુક્ત છે. ભોક્તારમ યજ્ઞ તપસમ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ શાંતિ મૃચ્છતિ, શાંતિ પ્રાપ્ત કરે છે. આખરે આપણા બધા જ જે કંઈ પ્રયોગો છે તેનું ઉપાદેય છે શાંતિ. શાંતિ એટલે પરમ શાંતિ, બધી પ્રકારના વિકારોમાંથી શાંતિ, બધી પ્રકારના વિચારોમાંથી શાંતિ. જ્યાં સુધી માણસ મુક્ત ન થાય ત્યાં સુધી કશાનું શમન થાય નહીં, અને શમન થાય નહીં તો શાંતિ થાય નહીં. સશાંતિમ મૃચ્છતિ, એ માણસ શાંતિ પામે છે. ક્યારે? જ્ઞાત્વા મામ. શ્લોકને આપણે ઉદ્દેશ્ય શરૂ કર્યો છે સમજવાનો. જ્ઞાત્વા મામ, મામ એટલે મને, જ્ઞાત્વા એટલે જાણીને, મને ઈશ્વરને, પરમેશ્વરને, પરમાત્માને, બ્રહ્મને, પોતાની જાતને જ્ઞાત્વા, જાણી લે એટલે શાંતિ. એમ થતા એને શું થશે? સુહૃદમ સર્વભૂતાનામ, ભૂત માત્રનો એ સુહૃદ બની જશે. ભૂત માત્રનો સુહૃદ, પ્રેમ કરનાર, આત્મીય. કોનો? સર્વે પ્રાણીઓનો. આમાંથી એકે મારાથી અલગ નથી, હું એનાથી અલગ નથી. એની અનુભૂતિ થયા પછી એની સાથે સૌહાર્દ આપમેળે બંધ થઈ જાય. સુહૃદમ સર્વભૂતાનામ, ભૂત માત્રનો એ સુહૃદ છે. અને એટલે યજ્ઞ તપસામ ભોક્તારમ, એ ભોગતા તો બને છે, પણ શેનો ભોગતા બને છે? યજ્ઞ અને તપનો ભોગવનાર બને છે. ભોક્તારમ યજ્ઞ તપસામ, યજ્ઞ અને તપ. યજ્ઞોની વાત આટલી બધી લાંબી ચાલી છે. યજ્ઞનું ફળ કોઈ પેલા કામ્ય કર્મોની વાત આવે ને, યજ્ઞ કરાવનાર સંકલ્પ કરાવે તારે પણ કામ્ય છે કે નિષ્કામ છે એ વાત તો કરે છે. કામ્ય કર્મો હોય તો એને બોલવા પડે છે, મારે આ જોઈએ છે. એને યજ્ઞ તો કહેતા જ નથી આપણે, કારણ કે એની સાથે તપ સંકળાયેલું નથી, એની સાથે નિષ્કામ ભાવ સંકળાયેલો નથી. કામનાઓ તો છે જ, નિષ્કામ ભાવે કરેલું કર્મ યજ્ઞ બની જાય છે, આપણે જોયું છે. તો યજ્ઞ તપસામ ભોક્તારમ, એ યજ્ઞ અને તપશ્ચર્યા આ બધાનો ભોગતા બની જાય છે આપમેળે. અને આપ શું ભોગવવાનું છે? તો કે શાંતિ, મોક્ષનો આનંદ. આનંદ અને મોક્ષ એક જ છે, ઈશ્વર અને આનંદ એક જ છે. આ વસ્તુ આપણે જોઈ છે. સર્વલોક મહેશ્વરમ, સર્વલોક મહેશ્વરમ મામ, આ સર્વ જગતનો મહેશ્વર, આ સર્વ લોકોનો મહેશ્વર.

0: માં મને જાણીને એ વ્યક્તિ શું કે છે પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. જો પરમ શાંતિને પ્રાપ્ત કરવી હોય તો આ માર્ગે ચાલવું જોઈએ. જ્ઞાનનો માર્ગ હોય કે ક્રમ કર્મનો માર્ગ હોય, એની સાથે પોતાની જાતને જોડવી નહીં. અલિપ્ત ભાવે બીજાને માટે કર્મ કરતા કરતા જે કર્મ કર્યા કરે છે તે પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, કારણ કે એણે મને જાણી લીધો છે. માં જ્ઞાત્વા, હું પણ સર્વભૂતોનો સુહૃદ છું. સુહૃદમ સર્વભૂતાનામ માં, સર્વભૂતોનો આ બીજી રીતે આપણે અર્થ કરીએ છીએ. સર્વભૂતોનો સુહૃદ એ પણ હું છું, પરમ મહેશ્વર પણ હું છું, યજ્ઞ તપનો ભોગતા પણ હું છું. આ મને એક વખત જાણી લીધો એટલે પોતાને પણ એક વખત જાણી લીધો તો શાંતિમ રચ્છતિ, એ શાંતિને પ્રાપ્ત કરે છે. ઓમ, અહીંયા પાંચમો અધ્યાય પૂરો થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમો અધ્યાય. આ પાંચમો અધ્યાય અહીંયા પૂરો થાય છે અને હવે પછી આપણે છઠ્ઠો અધ્યાય જોઈશું. અસ્તુ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 24મા એપિસોડમાં. હરીખોવાળા દરવાજેથી અમે નીકળ્યા. પીળું શર્ટ અને ભૂરું જીન્સ પહેરેલી ઉત્સાહથી ઉછળતી લ્યુસી પોતાના સ્વભાવગત મૌનને સાથે રાખીને ચાલતું બીતુબંગા અને પાછળ હું. ડાબી તરફનો ઢોળાવ ઉતરી ગલસંટાના ઝાણા વાટે થઈને એ ત્રણેય જણા નર્મદા તટે પહોંચશે. તે પછી આ રહસ્યમય અરણ્યોમાં અગોચર સ્થાનેથી વહી નીકળતી શ્રી ગંગાની વાટ પકડશે. બીતુબંગા અનેક વખત આ માર્ગે જઈ આવ્યો છે કે તેની માં નાદી પણ એકાદ બે વખત શ્રીગંગાને માર્ગે થઈને ગઈ છે અને ગઈ હતી આ ભલા ભોળા આદિવાસીઓની કાલેવાલીમાં આશ્રમથી કે નર્મદા તટેથી 60 સાલીઓના ટોળામાં જવા માટે શ્રીગંગાનો કિનારો જ ટૂંકામાં ટૂંકો માર્ગ, બીજા બધા માર્ગો લાંબા પડે. સુપ્રિયાએ કેમેરો લેવા ન દીધો. લુસી અફસોસ કરતી બોલી, મારે માત્ર નોંધો કરીને ચલાવી લેવું પડશે. આપણે 60 સાલીઓને જાણતા નથી. સુપ્રિયાએ કેમેરા લેવાની ના પાડી તો કંઈ કારણ હશે જ ને, મેં લુસીને સમજાવી. નર્મદા કિનારે આવતા અમને વાર ન લાગી. 8:30માં તો અમે પટમાં ઉતરી પણ ગયા. અહીં નર્મદાના વિશાળ પથરાળ પટને કારણે અમે જંગલમાંથી બહાર આવી ગયા હોઈએ તેવું લાગ્યું. નર્મદા પણ આ પથરાળ તટ પર વિખરાઈને નાના ચીચરા ઝરણાઓમાં વહેંચાઈને આગળ વધે છે. એક સપાટ ખડક પર અમે સામાન મૂક્યો અને નદીને નિરખતા ઊભા બીતુબંગા સામાન પાસે બેઠું. લુસી થોડે દૂર સુધી લટાર મારવા નીકળી. મેં છીછરા પાણીમાં પગ બોળ્યા. જળનો સ્પર્શ થતાં જ મને અનેરી લાગણી થઈ. કપિલધારાની નર્મદા મને સાંભળી. ભરૂચ પાસે વિશાળ પટમાં વહેતી નર્મદા પણ દ્રષ્ટિ સમક્ષ આવીને ઓઝલ થઈ ગઈ. આ નદીના તટ પ્રદેશનું સંપૂર્ણ દર્શન મેં કર્યું નથી, ટુકડે ટુકડે જ તેને જોયું છે. છતાં આ નદી મને તેના મૂળ પાશમાં બાંધતી ગઈ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અચાનક મને બૂમ પાડવાની ઈચ્છા થઈ આવી. શાંત નિર્જન ખડીકાળ સ્થળે ઊભા ઊભા મેં જોરથી કહ્યું, નર્મદે હર. સામેના ખડક ઉપર મારો અવાજ પડઘાયો, હર. લ્યુસી ચમકી, બીતુબંગા પણ આશ્ચર્ય પામ્યો. બંને ઝડપથી હું ઊભો હતો તે તરફ આવ્યા. અચાનક મને લાગ્યું કે લ્યુસી કંઈક જુદી જ દેખાય છે, ભલે તે વિદેશની હોય, ભલે તે પહેલી વાર અહીંયા આવી હોય અને હું પણ પહેલી વાર જ અહીંયા આવ્યો હોઉં. અગાઉ ક્યારેય કોઈ સમયે મેં લ્યુસીને અહીં જોઈ છે? જાણે અનાદિકાળથી હું અને લ્યુસી વારંવાર આ વનોમાં પથરાળ સુમસાન કિનારા પર આવતા જતા રહ્યા છીએ. પથરાળ ભૂતલ પર વહી રહેલો રુદ્ર જન્માનો પ્રવાહ મારા દેહની આરપાર વહેતો મેં અનુભવ્યો. ક્ષણ બે ક્ષણ મને લાગ્યું કે આ સ્થળે જળ ચેતન કશું જ બીજાથી અલગ પાડી શકાય તેવું નથી. બેઉ કિનારા ઘેરીને નમેલા કાળા ખડકો, એકાદ બે મહાવૃક્ષો, લ્યુસી, હું, બીતુબંગા અને આ સદા સદા સત્ય સાંકરી ગંગા નર્મદા પળે પળે એકબીજાના સ્વરૂપમાં બદલાતા રહ્યા છીએ. રેવા રેવા, મેં ફરી સાથ પાડ્યો. લ્યુસી એકદમ મારી પાસે આવી મારો હાથ પકડીને ખેંચતા કહે, તમને કંઈ થાય છે? ના, મેં કહ્યું, ફક્ત આનંદ માણું છું. આટલું બોલતા જ મને જાણે કે રહસ્ય લાદી ગયું. આ આનંદ, આ નિર્મળ પ્રાકૃતિક અનુભવ, એ જ અનુભૂતિની ઈચ્છા દેશને એકરૂપે ટકાવી રાખનારું એક તંતુ છે. પ્રકૃતિની ગોદમાં ઉછળતા જનોને પ્રકૃતિએ મુક્ત આનંદનું મહાદાન કરેલું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પ્રકૃતિની ગોદમાં ઉછળતા જનોને પ્રકૃતિએ મુક્ત આનંદનું મહાદાન કરેલું છે. દેશના કોઈ પણ ખૂણે જાઓ, આ આનંદના મૂળ જોવા મળવાના જ છે. પ્રકૃતિ સાથેનો આ તાદાત્મય ભાવ દરેક ભારતીયને પેઢી દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આ જ આનંદને આધ્યાત્મિકતા કહેવાતી હશે. જે એવું હોય તો તે પણ દરેક માનવીના મનમાં તેનો વાસ કોઈ ને કોઈ સ્વરૂપે છે. ક્યાંક કોઈ મનુષ્યમાં આ આનંદ પોતાના પરમ સ્વરૂપે પ્રગટે છે.

ત્યારે તે માનવીય દેવત્વ લઈને ઊભો થાય છે, કહે છે અહમ બ્રહ્માસ્મી. તે પૂજાથી, ધર્મથી, વિધિવિધાનથી પર થઈ જાય છે. એ પોતે પણ પ્રકૃતિ જેવો જ નિર્મળ અને શ્રદ્ધેય બની રહે છે. પછી તે નમાજી બને કે ન બને, બંદગી તેને છોડીને જઈ શકતી નથી. અહમ બ્રહ્માસ્મી સમજાવવા સાથે સમજાય છે કે ખરેખર તો અહમ જેવું કંઈ જ અસ્તિત્વમાં જ નથી. જે છે તે બધું જ તત્વમસી છે. વર્ષો પહેલાં એક સાદા સીધા વેપારીના મુખે સંભળાયેલ વાક્ય યહાં તો સબ કુછ નર્મદા છેનું મૂળ કેટલાય વર્ષો અગાઉ પ્રસ્થાપિત થયેલી વિચારસરણીમાં સમાયેલું આજે સ્પષ્ટ જોઈ શકું છું. લુસી મને હાથ પકડીને દોરી જતી હોય તેમ ચાલી ગઈ. મેં હાથ છોડાવ્યો અને તેનો ખભો થાપડ્યો. અમે ત્રણેય સામાન ગોઠવેલો હતો ત્યાં પહોંચ્યા. અચાનક મારાથી પૂછાઈ ગયું, લુસી તું પુનર્જન્મમાં માને છે? લુસીએ જવાબ ના આપ્યો. તેણે ચમકીને મારા તરફ જોયું અને પછી ખડક પર જઈને બેઠી બેઠી વહી જતા જળની જોઈ રહી. થોડી વારે અમે પ્રવાસ આગળ ચલાવ્યો. લુસીએ થેલામાંથી નાસ્તો કાઢીને મને અને બીતુ બંગાને આપ્યો. તે ખાતા ખાતા જ અમે ચાલ્યા કર્યું. શ્રીગંગા સુધી પહોંચીને અમારે નર્મદાની વિદાય લેવાની હતી. ત્યાં પાણી પીને અમે નર્મદાના ડાભા કિનારાના ખડકો પાછળ ચાલતા થયા. બપોર સુધીમાં તો અમે ઘણે આગળ નીકળી ગયા. વચ્ચે બે વાર અડધો કલાક રોકાઈને આવ્યા ન હોત તો અત્યારે પહોંચવા આવ્યા હોત. પણ જેમ જેમ આગળ વધતા જતા તેમ તેમ શ્રીગંગા સાંકડી અને વનો ઘાટા બનતા જતા હતા. લુસી બીતુબંગાની 60 સાલીઓ વિશે પ્રશ્નો પૂછતી હતી. પણ બીતુબંગા એક તો લુસીની ભાષા ન સમજે અને બીજું આગળ ચાલતો હોય જંગલમાં વધુ ધ્યાન રાખે એથી તે કોઈ લાંબો જવાબ આપે તેમ ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વચ્ચે એક જગ્યાએ ઝરખનું રહેઠાણ મળ્યું. બીતુબંગાએ ઝાંખરાને લાકડી વડે ઊંચા કરીને અમને ઝરખની બખોલ બતાવી. બે નાનકડા ઝરખ બાળ અમને ટગર ટગર તાકી રહ્યા. ધીમે ધીમે આસપાસનો કિનારો ઊંચો થતો ગયો. બે ખડો માથુડો કરતા પણ ઊંચી થઈ ગઈ. મને ડર લાગવા માંડ્યો. જો આમ જ આગળ વધવાનું હશે તો આગળ અંધારી સાંકડી ગળી જેવી ખીણમાં જ પ્રવેશવું પડશે. અચાનક આગળ જતો બીતુબંગા કિનારાની ભેખડ તરફ ફરીને જાણે ભેખડમાં જ ઓગળી ગયો હોય તેમ દેખાતો બંધ થઈ ગયો. અમે તે સ્થળે પહોંચ્યા તો ત્યાં ઉપર તરફ જતા પગથિયા કૂતરેલા હતા અને ભેખડ પર લખેલું હતું ઇન્દ્રાસિડી બીતુબંગા. બીતુબંગાની ભાષામાં ઇન્દ્રાસિડી એટલે સ્વર્ગનો માર્ગ. ઇન્દ્ર શબ્દ તે કદી બોલી ન શકે, બોલી ન શકે એટલે લખી પણ ન શકે. કોઈ પણ આદિવાસીને જોડ્યા શબ્દો બોલતો મેં સાંભળ્યો જ નથી. આ કેવો દેશ છે જેની એક પ્રજા સંસ્કૃત જેવી અસંખ્ય સમાસો અને જોડાક્ષરોથી ભરેલી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકતી, સરળતાથી બોલી શકતી. તે જ દેશની બીજી પ્રજા જોડાક્ષર બોલવામાં પણ મુશ્કેલી અનુભવે. લખવું અને ચિતરવું બંને જુદી ક્રિયા છે તે પણ સમજે નહીં, એટલો મોટો વિરોધાભાસ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘટના ઘડવૈયાઓએ આ બે અંતિમોમાં જીવતી પ્રજાને એક સાથે ટકાવી રાખે તેવા શાસ્ત્રો ઘડતા કેટકેટલું વિચારવું પડ્યું હશે, જીવનને કેટલું નજીકથી જોવું પડ્યું હશે, નગરથી નગર, અરણ્યોથી અરણ્યોમાં કેટલું ભટકવું પડ્યું હશે, ત્યારે થયું હશે આ પરંપરાઓનું સર્જન, આ સંસ્કારોનું સિંચન અને આ શાસ્ત્ર જ્ઞાતાઓનું ઘડતર. મહાજ્ઞાની અને સાવ અભણ પ્રજાઓ વચ્ચેનું સંતુલન કોઈ અકળકળાથી કરાયું છે. દરેકની જીવન તરફની દ્રષ્ટિ એક જ રહે, જીવન જીવવાનો અભિગમ સમાન રહે, ભાવનાઓમાં ભેદ ન રહે. શી રીતે કર્યું હશે આ જીવન દ્રષ્ટિનું અવતરણ? ઇન્દ્રાસીડી પર ઇન્દ્ર તો ચડ્યા હશે કે નહીં? અમે સરળતાથી ચડી ગયા. ત્યાંથી અડધો એક કલાક ચાલીને અમે ઊંચા ખડકોથી ઘેરાયેલા વનો વચ્ચે આવ્યા. બીતુબંગા ત્યાં પહોંચીને ઊભો રહ્યો. થોડી વારે ઝાડીમાંથી બે આદિવાસીઓ આવ્યા. બીતુ સાથે કંઈક વાત કરી. પછી તે બંને આદિવાસીઓ આગળ ચાલ્યા અને અમે બધા તેમને અનુસર્યા. મેં અનેક વૃક્ષો જોયા છે, પણ આજે જે વૃક્ષ હું જોઈ રહ્યો છું તેવું જાજલ્યમાન વૃક્ષ મેં ક્યારેય જોયું નથી અને ક્યાંક જોઈશ તેવો વિશ્વાસ પણ મને નથી. ભાષાશાસ્ત્રના નિયમો કદાચ કોઈ પૃથ્વીપતિ સમ્રાટ માટે વપરાતા હોય તેવા શબ્દો એક વૃક્ષ માટે વાપરવાની મનાઈ ફરમાવતા હશે, પરંતુ જે કોઈ મનુષ્ય આ મહાન ગૌરવશાળી દિગ્ગજ અને પરમ સ્વરૂપમાં ઉન્નત મસ્તક વૃક્ષને જુએ તે જગતના તમામ ભાષાશાસ્ત્રોની આજ્ઞાઓ ભૂલીને મનમાં આવે તે શબ્દોથી તેનું વર્ણન કરવા પ્રયત્ન કરશે અને લાખ પ્રયત્ને પણ તેમ કરી શકવાનું નથી. આવા પ્રસંગોએ મૌન એ સર્વશ્રેષ્ઠ ભાષા હોવાની પ્રતીતિ તેને થવાની. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: ખડકોની ધાર ઉપર ઊભીને હું તથા લ્યુસિયા અલૌકિક ભૂખંડને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. ચારે તરફ લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલું પથરાળ મેદાન, વચ્ચે લાકડાના ગોળ છાપરાવાળા ઝૂંપડા, લંગોટધારી આદિવાસી સ્ત્રી પુરુષોની આવન જાવન, મેદાનની વચ્ચે જાણે ખાસ બનાવીને ગોઠવી હોય તેવી ઊંચી ટેકરી, ટેકરીની લગભગ ટોચ નજીક વિશાળ ગુફા, તે જ ટેકરીને મથાળે ઊભેલું ગગનચુંબી શાગનું વૃક્ષ. હું અને લુસી દંગ થઈને તે વૃક્ષને જોતા રહ્યા. મને બાબરિયાએ કહેલી કથા યાદ આવી. એમાંનું કંઈ પણ સત્ય હોય કે ન હોય, પણ મને મનના છેક અંદરના ખૂણેથી ઉઠેલો અવાજ જાણે કહેતો હોય કે સ્વયં પાર્વતીને હાથે વવાયેલું વૃક્ષ તો જોઈ રહ્યો છે. મેં જિંદા શાગબાનને જોયા કર્યું. આમ છતાં હું માની ન શક્યો કે એક એવો વૃક્ષ કે જેની સત્તા આ અરણ્યમાં યોજનો સુધી ફેલાયેલી છે, જેના આશ્રયે જવાથી માનવી અને પશુ પક્ષીઓ નિર્ભય બને છે, જે સદાકાળ જીવંત છે, જેના પાન ક્યારેય સુકાતા નથી, જેમાં આ અરણ્યોના પ્રાણસમો વૃક્ષોનો દેહવાસ કરે છે અને જરૂર પડીએ રાજા ભૂત જેવા ઐશ્વર્ય સાથે પ્રગટ થાય છે, તે વૃક્ષાધિરાજ આદિવાસીઓની શ્રદ્ધાના પ્રતિક જિંદા સાગબાનને હું નજરો નજર નિહાળી રહ્યો છું. બાબરિયાએ કહેલી કથામાં મારે વિશ્વાસ કરવો કે નહીં તે વિચારું છું કે સાથે જ રાણી ગુફાનું લાકડાના દરવાજાવાળું મુખ મારી દ્રષ્ટિ સમક્ષ આવે છે. મારા તમામ સંશયોથી પર થઈ શકાય તેવી એક જ દલીલ મનમાં ઉઠે છે. જો જીમીએ કહેલી રાણી ગુફાની કથાને હું માનું છું, તો બાબરિયાની કહેલી જિંદા સાગબાનની કથાને કેમ ન માનું? બંને માટે મારી પાસેનું પ્રમાણ માત્ર એક જ રીતનું છે, બીજા પાસેથી સાંભળેલી વાત. લ્યુસી, મેં કહ્યું, જિંદા સાગબાન. આગળ બોલવું મારા માટે શક્ય ન હતું. ઓહ, અદ્ભુત! લ્યુસી માત્ર આટલું જ બોલી શકી. પછી થોડી વારે સ્વસ્થ થતાં બોલી, પૃથ્વી પર આવું સ્થળ છે તે જોવા છતાં માની નથી શકતી. અમે ઢોળા ઉતરીને લાકડાના ઝૂંપડાઓ તરફ ચાલ્યા. ચાલતા ચાલતા લુસીએ મને પૂછ્યું, તમે માનો છો કે જિંદા સાગબાન વિશે તમે જે કંઈ સાંભળ્યું છે તેમાં તથ્ય હોય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Liquid music with my heart.

0: with music with my heart.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે. સાચું કહું તો આ ગણિત અમથું નથી, પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

માને છે કે એ વાતો સાચી હોય? મેં પૂછ્યું. પણ બેપર લ્યુસીએ કંઈ જવાબ ન આપ્યો એટલે મેં કહ્યું, મને સમજાતું નથી, પણ હું અહીં આવ્યો જ ન હોત અને આ વૃક્ષને જોયું જ ન હોત તો મેં તને નામાં જવાબ આપ્યો હોત, પણ અત્યારે મને સમજાતું નથી, એમ કહીને લ્યુસીને ફરી પૂછ્યું, તું માને છે કે? લ્યુસી એકદમ ઊભી રહી. તેને એ ક્ષણે જે શબ્દો મને કહ્યા તે હું કદી પણ ભૂલી શકવાનો નથી. મારા માનવાને માનવાથી કોઈ ફરક પડવાનો નથી. હું તો કાલે કે પરમ દિવસે અહીંથી જતી રહીશ. ફરક પડશે તો તમારી માન્યતાથી. તમે ભણેલા છો, વિચારશીલ છો અને અહીં આ લોકો સાથે રહો છો, તેમ કહીને તે અટકી ગઈ. મેં હવે સ્પષ્ટ થવા પ્રયત્ન કર્યો અને કહ્યું, હું એવું ઈચ્છું છું કે હું સત્યને શોધી શકું. જ્યાં સુધી તે ન કરી શકું ત્યાં સુધી મારી અંગત માન્યતા ગમે તે હોય, પરંતુ અહીંના લોકો જે અમારી વાત માને છે તેમને ક્યારેય એવું ન કહું કે તેમનું જિંદા સાગવાન એક મહાવૃક્ષ હોવાથી વિશેષ કશું નથી. લ્યુસી ઘડી પર મારા તરફ જોઈ રહી અને મને સુપ્રિયા યાદ આવી. તે ભણી છે, ગણી છે, આધુનિકતામાં આધુનિક માહિતી તેની પાસે છે, તે કોમ્પ્યુટર પર કામ કરી શકે છે, અને છતાં તેણે મને કહેલું, 21મી સદીમાં આપણે જગતથી આગળ હોઈએ અને આપણી પરંપરાઓ આપણી સાથે હોય એવું હું ઈચ્છું છું. હું હજી વિચારતો જ હતો ત્યાં આગળ જતી લ્યુસી બોલી, તમારી વાત મને સમજાતી નથી. તમારે વિકાસ પણ કરવો છે અને જૂનું કશું ત્યાગવું પણ નથી. પછી તેને અટકીને ઉમેર્યું, જો કે ડેડી કહેતા હોય છે કે સાંસ્કૃતિક રીતે ટકી રહીને પરંપરાને જાળવી રાખીને વિકાસ સાધવાની કળા જગતની દરેક પ્રજા પાસે નથી, તમારી પાસે અને જાપાનીઓ પાસે તે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેદાન અડધું પસાર કરીને અમે લાકડાના ઝૂંપડાઓ પાસે પહોંચ્યા. એક નાનકડા ઘરમાં હોય તેવી ઘણી સગવડો લાકડામાંથી બનાવાયેલા આ ઝૂંપડાઓમાં હતી. લગભગ બધા જ ઘરોની બાંધણી પૂર્ણપણે લાકડાની હતી અને ખીલા તરીકે પણ લાકડાનો જ ઉપયોગ લેવાયો હતો. લુસી અને હું એક પછી એક ઘર જોઈ આવ્યા. લુસી તો ઘરની અંદર જઈને બધું જોઈ શકતી, મને બહાર જ ઊભા રહેવા કહેવાતું. એ લોકો જે ભાષા બોલતા હતા તે ભીતુભંગા સિવાયના અમે બે સમજી શકીએ તેમ ન હતું. દરેક ઘર પર વ્યાજનું ચિત્ર અમે જોઈ શક્યા. થોડી વારે એક આદિવાસી આવીને અમને ઝૂંપડાઓની વચ્ચે આવેલા થોડા મોટા ઝૂંપડા તરફ લઈ ગયો. ત્યાં એક ખૂબ વૃદ્ધ જણાતા પુરુષે અમારું સ્વાગત કર્યું અને લાકડાની પાટ પર અમને બેસાડ્યા. અજાણ્યા અને પોતાની ભાષા ન સમજતા માણસનું દિલ જીતવાની કળા સમૂહ મોહક હાસ્ય લુસીના મોં પર ચમક્યું. તે વૃદ્ધ પુરુષે પણ હસીને પોતાની ભાષામાં કંઈક કહ્યું. લુસીએ પોતાની નોટ કાઢી, થોડી વાર પેન્સિલથી થોડા સ્કેચ કર્યા અને નોટ પેલા વૃદ્ધ પુરુષના હાથમાં આપી. અમે બેઠા હતા તે સ્થળનો અને થોડા આદિવાસીઓના અદ્ભુત સ્કેચ જોઈને પેલો ખુશ થયો. અમને કંઈ પણ પૂછ્યા વગર તેને તે પાનું ફાડી લીધું અને સાચવીને અંદર મૂકી આવ્યો. હું તમને પૂછું, તમે બીતુને અને બીતુ આ માણસની એ રીતે વાતો થઈ શકે? લુસીએ સૂચ્યું અને બંને દુભાષિયા દ્વારા અમારી વાતચીત ચાલી. તમે દોરો છો તે ચિત્ર શાનું છે? લાકડા પર કૂતરેલું શ્વાન મંડળ અને વ્યાજ બતાવીને મેં પૂછ્યું. અમારા વતનનો દેવ, 60 સાલી, જવાબ મળ્યો. વતન? લુસી અને હું બંને નવાઈ પામ્યા. તમે બધા અહીંના વતની નથી? અહીં જ તો રહો છો તમે? રહીએ, પણ આ કંઈ વતન નથી. અમારા વડવાઓ વતનમાંથી અહીં આવ્યા. આ પ્રજા અહીંની નથી તો તેનું મૂળ વતન ક્યાં હશે? તે વિચારતા જ મેં અને લુસીએ પૂછ્યું, તમને ખબર છે કે આ ચિત્ર એ તારાનું છે? રાત્રે આકાશમાં દેખાય છે એ તારો જ તમારો દેવ છે. ના, એ અમારું વતન છે. ત્યાંથી જ તો અમારા પરદાદાઓ અહીં આવ્યા. ક્યાંથી? અમારા અચરજનો પાર ન રહ્યો. પેલા તારામાંથી? હો, જવાબ મળ્યો. 60 સાલીના રહેવાસી અમે. અમારા વડવા કહેતા બધું લખ્યું છે. તમારા વડવાઓ અહીં ક્યારે આવ્યા? લુસીની આતુરતા અનહદ વધી ગઈ. પેલો વૃદ્ધ જવાબ ન આપી શક્યો. તેણે પોતાની પત્નીને બોલાવી અને કંઈક વાત કરી. થોડી વારે તે સ્ત્રી બીજી એક વૃદ્ધાને બોલાવી લાવી. ત્રણેય જણે થોડી વાતો કરીને ભીતુભંગાને કંઈક કહ્યું. અમને જવાબ મળ્યો, અમારા વડવાઓ અહીં આવ્યા તે વખતે અહીં ઓલોપીનું રાજ હતું. એ રાણીએ અમારા વડવાઓને આશરો આપેલો, એવું અમારી કથામાં આવે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
1: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર.

0: મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્ય ઘર.
2: કેટલો સમય થયો, કંઈ કહી શકાય? લ્યુસીએ મને પૂછ્યું. સમજાતું નથી, મેં કહ્યું. કોઈ ઓલોપી નામની રાણીનું શાસન હતું તે વખતે એમના વડવાઓ અહીં આવેલા, એટલું જ. એ રાણી ક્યારે હતી તે કેમ ખબર પડે? બધું દંતકથા જેવું, લ્યુસી બબડી અને પૂછ્યું. તમારા વડવાઓ પેલા તારામાંથી અહીં આવ્યા શી રીતે? આ અતિ મહત્વના પ્રશ્નોનો જવાબ અમને મૂંઝવી દેતો મળ્યો. બધા આવે છે તેમ અમે પણ આવીએ છીએ અને પાછા જઈએ છીએ, લ્યુસી, મેં કહ્યું. એ જન્મ મરણની રીત કહે છે. ભલે, લ્યુસીએ કહ્યું. પણ તમારા પહેલા વડવા અહીં આવ્યા એ શી રીતે આવ્યા હશે? જવાબમાં પેલો વૃદ્ધ થોડો ખીજાયો. અમારી કથામાં લખ્યું છે તે ખોટું ન હોય, કહીને તે ઊભો થઈને ઘરમાં ચાલ્યો ગયો. વાત વણસે ત્યાર પહેલાં જ બીતુબંગાએ અમને રોક્યા. અમે વધુ પૂછ્યું નહીં. અમારી ઈચ્છા રાણી ગુફામાં જવાની અને જિંદા સાગબાનને નજીકથી જોવાની હતી, પરંતુ પુરુષને રાણી ગુફામાં જવાની મનાઈ છે તેમ કહીને મને જવા દેવાની મનાઈ ફરમાવાઈ. લ્યુસી એકલી જઈ શકી હોત, પણ અત્યારે તેને આ આદિવાસી સ્ત્રીઓ સાથે ફરીને શક્ય તેટલી વધુ માહિતી જોઈતી હતી. હું કાલ સવારે જઈશ, એમ કહીને તે ચાલી. હું પાટ પર બેઠો બેઠો ડાયરી લખતો હતો. રાત્રે અમે બહાર લાકડાની પાટ પર ઘાસમાંથી વણેલી સાદડીઓ પર સૂતા. લ્યુસીનાની ટોળ સળગાવીને ડાયરીમાં નોંધો ટપકાવતી હતી. મારી નજર રહી રહીને રાણી ગુફા તરફ જતી હતી. એક વખત તો મને એવી ઈચ્છા પણ થઈ આવી કે રાત્રે બધા સૂઈ ગયા પછી હું રાણી ગુફામાં જઈ આવું, પણ 60 સાલીઓના કે જિંદા સાગબાનના ખ્યાલે તેવું ન કરવાનું વિચારી મેં પડખા ઘસ્યા કર્યા. લ્યુસીએ લખવાનું બંધ કર્યું કે ગસગસાટ ઊંઘી ગઈ. તેણે પોતાના વિશ્વ પ્રવાસોના આવા કેટલાય સ્થળો જોયા હશે, કેટલાય મનોમંથન અનુભવ્યા હશે, એથી તે આવા આકર્ષણો પર વિજય મેળવીને નિરાંતે ઊંઘી શકી. મારી આંખો પણ ઘેરાવા લાગી. જોકું આવે ત્યાર પહેલાં અચાનક મારા મનમાં તર્ક ઉઠ્યો. નાના સાહેબ જો રાણી ગુફામાં રહ્યા હોય, જીમીના દાદા જો રાણી ગુફામાં કેદ થયા હોય, તો રાણી ગુફામાં પુરુષોનો પ્રવેશ વર્જ્ય છે તે વાત સાચી નથી. પણ અત્યારે અડધી રાતે વીતે કોઈને જગાડીને આ વાતનું નિરાકરણ કરવું શક્ય ન હતું. સવારે પેલા વૃદ્ધ ડાયાને પૂછવાનું નક્કી કરીને હું નચિંત થઈને સૂઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તમારે સૌથી પહેલું કામ મેળાયાને મળવાનું કર્યું. તમારા દાદાના સમયમાં પેલી ગુફામાં પુરુષો જઈ શકતા? ના, ક્યારેય નહીં. ઓલોપી રાણીની ગુફા, એમાં પુરુષોથી જવાય નહીં, બીતુ બંગા દ્વારા જવાબ મળ્યો. પણ નાના સાહેબ નામના મરાઠા સરદાર તેમાં રહેલા, અંગ્રેજોનું રાજ હતું ત્યારે, લગભગ તમારા દાદાના સમયમાં, મેં ડાયાને કહ્યું. ઓહોહો, ડાયો હસી પડ્યો. મારું બાપ ત્યારે નાનું હતું, તેણે જોયેલો એ રાજાને. મારો બાપુ કહેતો, અમારા 8-10 માણસો પેલા 15 જણાને પકડી લાવેલા, સાંજે ડાયા સામે લઈ આવ્યા, જો રાજા બોલે અમે દોસ્ત છીએ, કહેતો ડાયો સ્મૃતિમાં સરી ગયો અને આડા અવળા વાક્યમાં બોલ્યો, અમાર લોકને એની બોલી સમજ નહીં આવેલી, કાલેવાલી માં બી ના સમજી શકી, પણ અમે આશરે આવેલાને કાઢી ન મૂકીએ, ઓલોપી રાણીનો અમને એવો હુકમ. ફિરંગી લોક રાજાને મારવા નીકળેલા એટલે ભાગી આવેલો. મને થયું કે હવે ખજાનાની અને નાના સાહેબની રાણી ગુફામાં સંતાડ્યાની વાત આવશે. હું કાન માંડીને સાંભળતો હતો ને ડાયાને આગળ કહ્યું, પછી રાખેલા એ બધાને ત્યાં શ્રીગંગા માથે ભવાનીના મંદિરની ગુફામાં. આ રાણી ગુફામાં નહીં? મેં પૂછ્યું. ના, ટૂંકો જવાબ મળ્યો. પછી ડાયા વાત આગળ વધારી, પછી તો કહે છે કે તેવા ફિરંગી આવેલા, અમારા બધાને ખૂબ ધમકાવેલા, લાલચ આપે પણ એમ અમારા માણસથી કંઈ દગો થોડો દેવાય, દગો થોડો થાય. કોઈ કાંઈ બોલ્યું જ નહીં. વરસાદથી ઉનાળા જેટલું રહેલો તે રાજા પછી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કદાચ ડાયો ખીજાય તે ખ્યાલથી ખજાના વિશે પૂછવાની ઈચ્છાને મેં દબાવી, પણ નાના સાહેબથી ગુફા જોઈ આવવાની ઈચ્છા હું રોકી ન શક્યો. ભવાનીની ગુફા જોવા અમારાથી જઈ શકાય? મેં પૂછ્યું. બીતુ તમને લઈ જાય, ડાયે કહ્યું, પણ મારે એનું કામ છે. બહુ દૂર ન હોત તો અમે એકલા પણ જઈ શકીશું, મેં કહ્યું. જવામાં બીતુ બંગા અમને ઇન્દ્રા સીડી સુધી મૂકવા આવ્યો અને આગળ જતી કેળી બતાવીને પાછો ફર્યો. ઇન્દ્રા સીડી ઉતરીને નદીમાં ઉતરવાને બદલે ઉપરના કિનારે રહીને નદીના મુખ તરફ સીધી ચાલી જતી કેળી પર અમે ચાલ્યા. 15-20 મિનિટ ચાલ્યા હોઈશું કે એક ટેકરી પર પથ્થરની ફાંટમાંથી નાનકડા ઝરણા રૂપે પ્રગટ થતી શ્રી ગંગા નજરે પડી. થોડે ઉપર જતા જમણી તરફ એક વિશાળ ગુફા, સિંધુના થાપા અને ત્રિશુળ દેખાયા. આપણે પહોંચી ગયા, લુસી બોલી. હું પથ્થર પર ચડ્યો અને ત્યાં સ્થિર થઈ ગયો. ગુફાની એક તરફ ઊભેલા વૃક્ષ પાસે ઊભી રહીને મલીર ધારીણી વૃક્ષની છાલ ઉખેડીને એકઠી કરતી હતી. તેની પીઠ અમારા તરફ હતી. લુસીનું બોલવું સાંભળીને તે સ્ત્રી અમારા તરફ ફરી અને એ ક્ષણે તેણે માથે ઓઢેલું મલીર મુખ પર ખેંચી લીધું. તે ક્ષણાર્ધમાં મારી નજર તેના ચહેરા પર પડી અને મારાથી બોલાઈ ગયું, ઓહ ના. કાલેવાલી માં સહેજ પણ વિચલિત ન થઈ. તેણે સ્વચ્છતાથી કહ્યું, એકલા કેમ આવ્યા? ડાયાએ બીતુને સાથે ન મોકલ્યો? જી, હું કશું ન બોલી શક્યું. 2-3 પળ મૌન વીતી. પછી લુસીએ મને પૂછ્યું, કોણ છે આ? અસ્વસ્થામાં મરાયો છે? તે પ્રશ્નનો ઉત્તર આપણા યુધિષ્ઠિરે જે મનોયાતના વેઠી હશે તેવી જ વેદના અનુભવતા મેં જવાબ આપ્યો, કાલેવાલીમાં. મેં આકાશ સામે જોયું. મારા મનમાં ઉઠેલા જવાબને બહાર આવતું રોકી રાખવા મારે પ્રયત્ન કરવો પડ્યો. કેમ કરીને હું એવું બોલી ન શક્યો, લ્યુસી આ વનિતા છે, બિંતા પોતે, સુપ્રિયાની જન્મદાત્રી અને અત્યારે આદિવાસીઓની કાલેવાલીમાં. લ્યુસી, તું મારી સાથે વાત કરી શકીશ? કાલેવાલીમાએ પૂછ્યું. ના, મેં કહ્યું, તમારે મારી સાથે જ વાત કરવી પડશે. લુસી આપણી ભાષા જાણતી નથી. આ વાતનો કોઈ ઉત્તર ન મળ્યો. મેં લુસીને કહ્યું, લુસી વાત તો તારા દ્વારા જ થઈ શકશે. માં મારી સાથે વાત નહીં કરે. કેમ, એવું શા માટે? લુસીએ પૂછ્યું. મારા આશ્ચર્ય વચ્ચે લુસીને બોલવું બિનતા સમજી ગઈ. તેણે ઉત્તર આપ્યો, કારણ કે આ એક પરંપરાગત રિવાજ છે, કાલેવાલી માં પુરુષોને દર્શન પણ ના આપે. મેં આ જવાબ લુસી સુધી પહોંચાડ્યો. તમે પણ એવું માનો છો? લુસીએ પૂછ્યું. ના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: તમે પણ એવું માનો છો? લુસીએ પૂછ્યું. ના, માએ કહ્યું, પણ એના લોકોનો વિશ્વાસ મને આમ કરવા પ્રેરે છે. મારા આગળની કોઈ પણ માએ ક્યારે જે ન કર્યું હોય તે કરવા હું ન ઈચ્છું. તમે 60 સાલી જાતિના નથી? લુસીએ પૂછ્યું. અમારામાંનું કોઈ 60 સાલી નથી કે ન હતું, માએ જવાબ આપ્યો. હું આ પ્રદેશમાં નીચે રાણી ગુફામાં રહું છું. 60 સાલીઓ મારી તમામ સેવા ઉઠાવે છે. લુસીને ખૂબ નવાઈ લાગી. તેને પૂછ્યું, તમે શા માટે એમના દેવી બન્યા? એ લોકો તમને પકડી લાવેલા? ના,

ક્યારેય સંસારથી દૂર રહેવું હતું. બીજે ક્યાંય પણ જઈને રહું તો આટલી શાંતિ અને આટલી મુક્તિ મળે તે સંભવ ન લાગ્યું. નર્મદાના વનો છોડીને મારે ક્યાંય જવું ન હતું, છતાં મારી રીતે સાધના કરવી હતી. એથી આ સ્થળે આવી મારા અગાઉ જે માં હતા તેમની પાસે રહી. હવે તેઓ નથી એટલે માં હું છું. અચાનક મને પૂર્યા સાંભળી આવી, તમે દેવી છો? લુસી સાવ વ્યવસાયિક ઢવે પૂછી જતી હતી. તે મને યોગ્ય ન લાગ્યું, પણ માં જે સ્વસ્થતા અને શાંતિથી જવાબ આપતી હતી તે જોતા લુસીને કંઈ કહેવું મને યોગ્ય ન લાગ્યું. ના, માએ કહ્યું, હું પણ તારા જેવી સ્ત્રી જ છું, પણ જો આ રીતે હું બીજે ક્યાંય પણ રહી હોત તો ત્યાંનો સમાજ પણ મને દેવી બનાવ્યા સિવાય રહેવાનો ન હતો. એ કરતાં આ આદિવાસીઓની દેવી ગણવામાં મને ઓછામાં ઓછી અડચણો છે. તમે અહીં શી રીતે આવ્યા? લુસી પૂછ્યું. નારદી નામે એક આદિવાસી સ્ત્રી મારી સહેલી હતી, તેણે મને અહીં આવવા સૂચવેલું. બીતુબંગાની માં? લુસીનો અવાજ આશ્ચર્યભાવથી સભર હતો. હા, માએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લાગ્યું કે લુસી વનિતાને ઓળખી જવા સુધી પહોંચવા આવી છે. આવું બને તો પણ કોઈને કંઈ ફરક પડે તેમ ન હોવા છતાં મેં વાત વાળવા પ્રયત્ન કર્યો. લુસી નાના સાહેબને અહીં રાખેલા. હા, માએ કહ્યું, સાંઠ સાલીઓ બહુ પ્રેમાળ છે. જંગલમાં ભૂલા પડેલાને, મુશ્કેલીમાં મુકાયેલાને કે આશરે આવેલા કોઈને પણ જીવની જેમ જાળવે, ઘણીવાર ઘણા લોકોને ઉપયોગી થઈ પડે છે આ પ્રજા. નાના સાહેબ આ સામેની ગુફામાં જ રહેતા. તેમનો ખજાનો. હું આગળ કંઈ બોલું તે પહેલાં માએ પોતાનો ઢાંકેલો ચહેરો મારા તરફ કર્યો. મલીર પાછળ છુપાવેલી આંખો મને જોતી હોવાનો અનુભવ હું કરી શક્યો. બિંદાએ આદિવાસીઓની દેવી શા માટે માને છે તે સમજતા મને વાર ન લાગી. મેં માત્ર હાથ જોડીને કંઈ પણ બોલ્યા વગર માની આજ્ઞા સ્વીકારી લીધી અને ખજાના વિશેના તમામ સંશયોને મનમાંથી ધોઈ નાખ્યા. અમે તે ગુફાઓ જોઈ શકીએ? મેં માની પૂછ્યું. અંદર મંદિર છે, દર્શન કરી આવો, માએ કહ્યું. હું અને લુસી ગુફામાં ગયા. ગુફા ઘણી વિશાળ હતી, પરંતુ 15 માણસોના વસવાટ માટે નાની પડી હશે. નાના કદાચ અહીં પૂજારી તરીકે જ રહ્યા હશે. એક મહાન માનવીના થોડા સમયના રહેણાંકને જોતો હોઉં એવા ભાવથી મેં ગુફા જોઈ. સ્વતંત્રતા માટે માનવીઓ કેવા કેવા ભોગ આપતા હોય છે તે વિચારતો હું લુસી પાછળ બહાર નીકળ્યો. અમે ટેકરી ઉતરીને પાછા ફર્યા. અમે જતા હતા ત્યારે માએ લુસીને કહ્યું, પાછી આવજે ક્યારે. પછી જરા થંભીને આગળ કહ્યું, તે 60 સાલીઓ વિશે બહુ નોંધો કરી છે તે જાણ્યું. હું તને વિનંતી કરું છું કે આ સ્થળ વિશે તે જાણ્યું તે તારાથી બને તો સિદ્ધિના મોંથી જાહેર ન કરીશ. કદાચ લખે તો પણ આ સ્થળ અને અહીં આવવાનો માર્ગ દુનિયાને ન બતાવતી. અમે બહુ થોડા બચી રહ્યા છીએ. દુનિયા અહીં ઉતરી આવીને અમને ખલેલ ન કરી તે જોજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

ખુશીએ પાછા આવી માનો હાથ પોતાના હાથમાં લઈને હોઠે અડાડતા કહ્યું, આ વાત હું તમારી આજ્ઞા ગણીને પાડીશ. પોતાનો થેલો ખભે ચડાવતા લ્યુસીને આગળ કહ્યું, ક્યારેક જરૂર પાછી આવીશ નર્મદાની પરિક્રમા કરવા. તું આવતી હોત તો મારી સાથે ગુફામાં તને રાખીશ અને તારી સાથે પરિક્રમામાં હું પણ જોડાઈશ, માએ કહ્યું. મારા આવવાથી અને સાથે રહેવાથી તમારા ધર્મમાં દખલ નહીં થાય? લ્યુસીએ સહજ ભાવ સાથે પૂછ્યું. અમે જેનું પાલન કરીએ છીએ તે ધર્મમાં મહેમાનોથી થોડી દખલ થાય તો પણ અમે ચલાવી લઈએ છીએ, પરંતુ અમારું જે પાલન કરે છે તે ધર્મમાં તું દખલ નહીં કરી એટલી શ્રદ્ધા તારા પર રાખું તો તે જાળવજે, માએ કહ્યું. હું આ સાંભળીને ઘડીભર સ્તબ્ધ થઈ ઊભો થયો. લ્યુસીએ મા સામે જોયું અને કહ્યું, હું તમારી વાત માનું છું. અમે ટેકરી ઉતરી ગયા. રસ્તામાં લ્યુસીએ મને કહ્યું, હું મુંબઈ જવાની છું, તમે સાથે આવો તો પાછા જતા અગાઉ મારે નર્મદાનો સાગર સંગમ જોવો છે. એક નદીના ઉદ્ગમ અને સાગર સંગમ બંને જોયાનો રોમાંચ લઈને સ્વદેશ પાછા ફરવાનું મને ગમશે. ભલે, મેં કહ્યું. ભરૂચ તો મુંબઈ જતા વચ્ચે જ આવશે, ત્યાં એકાદ દિવસ રોકાઈને સાગર સંગમ સુધી જઈ આવીશું, પછી હું પાછો આવીશ. મેં અમારી યોજના સુપ્રિયાને જણાવી અને તેને પૂછ્યું, તમે જાઓ છો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: જંગલમાં એક સિંહ રહેતો હતો. તે રોજ શિકાર પર નીકળતો અને તેને ભૂખ હોય કે ન હોય પણ તે મન ફાવે તેટલા પ્રાણીનો શિકાર કરતો. આથી રોજ ઘણા પ્રાણીઓ વિના કારણે મરતા હતા.
2: ગભરાયેલા બાકીના પ્રાણીઓ સિંહના હુમલા સામે શું કરવું તે વિચાર કરવા ભેગા થયા. સભામાં બધાએ એવું નક્કી કર્યું કે રોજ એક પ્રાણી સિંહના ખોરાક તરીકે જાય. તેના બદલામાં સિંહ તે સિવાયના કોઈ પ્રાણીને મારશે નહીં. ત્રણ આગેવાન પ્રાણીઓ દરખાસ્ત લઈને સિંહ પાસે ગયા. સિંહને પણ આ વિચાર ગમ્યો.
3: વાહ, સરસ,
2: તેણે કહ્યું અને પછી ઉમેર્યું,
3: પણ ધ્યાન રાખજો કે મારું ભોજન મને સમયસર મળે, કારણ કે મને ભૂખ લાગે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું. જે દિવસે મને ભોજન નહીં મળે તે દિવસે હું તમને બધાને મારી નાખીશ.
2: નક્કી કર્યા પ્રમાણે વારાફરતી પ્રાણીઓ સિંહના ભોજન તરીકે જવા માંડ્યા.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: એક દિવસ સસલાભાઈ નો વારો આવ્યો. સસલાભાઈ હતા હોશિયાર, પણ મરવું કોને ગમે. સિંહ પાસે સીધા જવા બદલે તેણે જંગલમાં ભટકવાનું શરૂ કર્યું. ફરતા ફરતા તે કુવા નજીક આવ્યો. કુવાની પાળ પરથી તેણે કુવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેના મગજમાં એક ચમકારો થયો. તેણે સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પછી તે આરામથી સિંહની ગુફા તરફ જવા નીકળ્યો.
1: આ તરફ સિંહને સમયસર ભોજન ન મળ્યું હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. સસલાને જોતા જ તે ગુસ્સામાં બોલ્યો,
2: કેમ રે સસલા, તું આટલો મોડો કેમ આવ્યો? હવે હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ.
3: ઓ જંગલના રાજા, મને માફ કરો, અહીં આવવામાં મોડું થયું એ મારી ભૂલ નથી. આપ મને મારો તે પહેલા મારી વાત તો સાંભળો. આજે અમારી સભા હતી, તેમાં એમ નક્કી થયું કે તમારા ભોજન માટે એક સસલું પૂરતું નથી, તેથી પાંચ સસલા મોકલવા. અમે પાંચે સસલા અહીં આવવા નીકળ્યા, પણ રસ્તામાં અમને બીજો સિંહ મળ્યો. તેણે અમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ છીએ. અમે કહ્યું કે અમે તો જંગલના રાજા પાસે તેના ભોજન માટે જઈએ છીએ. આ સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગર્જના કરી બોલ્યો, જંગલનો રાજા તો હું છું, તું કયા રાજાની વાત કરે છે?
4: સસલું આગળ કઈ બોલે તે પહેલા જ સિંહે ગર્જના કરી અને કહ્યું,

0: સિંહ પાસે પહેલા લઈ જા, આજે હું એનું જ ભોજન કરીશ.
1: સસલું બોલ્યું,
2: હા પણ એ તો એની ગુફામાં ભરાયેલો છે અને પોતાની ગુફામાં છુપાયેલા દુશ્મનને મારવો ખૂબ જ મુશ્કેલ છે.
0: તારી વાત સાચી છે, પણ ગમે તે થાય એને હું એની ગુફામાં જઈને મારી નાખીશ.
2: સારું, હું તમને ત્યાં લઈ જઈશ.
1: અને પછી બંને કુવા તરફ જવા લાગ્યા. સિંહે કુવામાં ડોક્યું કર્યું, તેને પોતાનો ચહેરો દેખાયો. મૂર્ખ સિંહ સમજ્યો કે પાણીમાં બીજો સિંહ છે.
3: તેણે ત્રાળ પાડી,
0: ડરપોક.
3: કુવામાંથી તેના અવાજનો પડઘો પડ્યો,
0: ડરપોક.
1: અને આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કુવામાં ભૂસકો માર્યો. પરંતુ પાણીમાં તેને બીજો સિંહ ન મળ્યો અને છેવટે તે પાણીમાં ડૂબી ગયો.
4: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

હાલ દોસ્તો, હવે હું તમને સસાભાઈ સાકળિયાની વાર્તા કરીશ. એક હતું શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બે જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો.

શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યો અને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી, તેથી એ બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈ ને મઢીના બારણા બંધ કરી અને એ તો સૂઈ ગયા. એટલામાં બાવો આવ્યો, મઢીના બારણા બંધ જોઈ અને બાવાએ પૂછ્યું, મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈએ તો ખૂબ રોફથી બોલ્યા, એ તો સસાભાઈ સાકરિયા ડાબે પગે ડામ, ભાગ બાવા નીકળ તારી તુમડી તોડી નાખ. બાવો તો બીન નાઠો, ગામમાં જઈ એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈ અને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી અને સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાકરિયા ડાબે પગે ડામ, ભાગ પટેલ નીકળ તારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીનો ભાગ ભાગી ગયો. પછી પટેલ મુખી ને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સુતા સુતા સસલાભાઈએ રોફ બંધ કર્યું, એ તો સસોભાઈ સાકરિયા ડાબે પગે ડામ, ભાગ મુખી નીકળ તારું મુખી પણ ભાંગું. આ સાંભળી મુખી પણ બીને ભાગી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા, શિયાળને મળ્યા અને બધી વાત કરી. શિયાળને પણ ગાંઠિયા અને પેંડા ખાવાનું મન થઈ ગયું. એ કહે, ત્યારે હું પણ મઢીમાં જઈ અને ખાઈ આવીશ. સસલો કહે, પણ જો બાવો આવશે તો મઢીમાંથી બોલીશ કેવી રીતે? શિયાળ કહે, હું પણ એ તો શિયાળ ભાઈ સાકરિયાને ડાબે પગે ડામ, ભાગ બાવા નીતર તારી તુમડી તોડી નાખો, એમ બોલીશ. સસલો કહે, ઠીક, જાઓ ત્યારે લ્યો ગાંઠિયા અને પેંડાનો સ્વાદ. પછી શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેથી કહ્યું, એ તો શિયાળ ભાઈ સાકરિયાને ડાબે પગે ટામ, ભાગ બાવા નીકળ તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો સાત પાછી ગયા એટલે કહે, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખેડવ્યા અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ ખૂબ માર માર્યો. શિયાળભાઈને ગાંઠિયા ને પેંડા ઠીક મળ્યા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આલે આપણે નિશાળમાં વિશ્વાના જોડા કોક લઈ ગયું, કહે છે કે વનકો લઈ ગયું, વનકો છે જેવો, તને એ કોણે કહ્યું? મને તો લખડો કહેતો હતો, પણ લખડો ક્યાં સાચું બોલે છે? ચાલ લખડાને જ પૂછીએ, તે હે લખડા, વનકો વિશ્વાના જોડા લઈ ગયો એ વાત સાચી કે? ભાઈ મને બરાબર ખબર નથી, પણ રામકો કહેતો હતો કે છનકે એને કહ્યું કે વનકો જોડા લઈ ગયો છે, ચાલો ત્યારે છનકાને જ પૂછીએ, એટલે છનકા આ વિશ્વાના જોડા કોણ લઈ ગયું? કોણ શું? વનકો લઈ ગયો, તો તને ક્યાંથી ખબર? મને તો ભગલો કહે છે કે વનકો જોડા લઈ ગયો છે. આ ભગલો આવે, એટલે ભગલા તે વનકાને જોડા લેતા ભાળ્યો તો કે? ભાઈ ભાળ્યો તો નથી, ઓલે રવલો કહેતો તો કે વનકો જોડા લઈ ગયો, પણ આ વિશ્વ આવે, એટલે વિશ્વા તારા જ જોડાની તપાસ કરીએ છીએ, કહે છે કે વનકો લઈ ગયો છે. હા ભાઈ ઈ જ લઈ ગયો છે. મને ઓલ્યો રામલો કહેતો હતો કે રવલો કહે છે કે વનકો જોર છે, ચાલો ત્યારે રવલાને પૂછીએ, એટલે રવલા આ વિશ્વાના જોડા વનકો લઈ ગયો છે? ઈ નહીં તો બીજો કોણ લઈ જાય? તે જોડા લેતા ભાળ્યો તો કે? હું કઈ ત્યારે પાસે ઊભો હતો, એ તો ભીમલો કહેતો હતો કે વનકો લઈ ગયો છે, એટલે ચાલો બધા ભીમલાને ઘેર ચાલો. હે ભીમલા, એ તો વનકાને જોડા ચોરતા ભાળ્યો તો ને? ભાઈ મેં મારી નજરે નથી ભાળ્યો, કોક કહેતો તું કે વનકો ચોર છે. બાલમિત્રો મજા આવીને વાર્તામાં?

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12 99 66 88.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: બાદ રેડિયો પાલનપુર,
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95129688 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: ઘર સૂર્ય ઘર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા

0: કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

मोहर जान आ बदाज कलाकारों गायला मुगले आजम नु मोहे पनघट पे छेड़ गयो नंदलाल ए रस कवि रघुनाथ ब्रह्मभट्ट लखेलु अने पाछळ थी फिल्म नी अंदर नौशादे ए गीत नी उठांतरी करीने सिद्धू एनु फिल्मांकन करेलु पछी ए विवाद थयेलो अने कोर्ट सुधी ए मामलो पहोंचेलो ए एक गीतना रचयिता ए कवि रसना रस कवि रघुनाथ ब्रह्मभट्ट आ गीतना लखाण पाछळ एवी घटना छे के एक कवि ज्यारे नडियाद मां रहता हता त्याने फूक ताव आवतो हतो अने एवामां एक गाड़ी आवीने उभी रही अने गाड़ीमांथी नैतिक नाटक कंपनीना मैनेजर छगनसिंह राठौड़ आवीने उतर्या अने एमणे कह्युं के रस कवि कंपनी हवे खाड़ामां जई रही छे कलाकारोने पगार आपवा पैसा नथी खवड़ावा पैसा नथी कदाच शेठ हवे आ छेल्लुं एक नाटक करवा मांगे छे અને એ મણિલાલ પાગલનું લિખિત હંસા કુમારી નાટક કરવા માંગે છે અને શેઠ ઈચ્છે છે કે બધા જ ગીતો તમે લખો આ ગાડી મોકલી છે તમે મારી સાથે અમદાવાદ ચાલો પણ એમને પુષ્કળ તાવ હતો એટલે જઈ શકે એમ નહોતા એટલે એમણે કહ્યું સ્ક્રિપ્ટ આપો એમણે સ્ક્રિપ્ટ આપી અને તરત જ પથારીમાં બેઠા બેઠા એમણે આ ગીત લખી નાખ્યું સાહેબો મારો ગુલાબનો છો અને મોહન જુનિયર અને ભોગીલાલ માસ્ટર આ બંને કલાકારોની સાથે મીનાક્ષી નામની ભરતપુરની એક જાટ અભિનેત્રી એમાં અભિનય કરતી હતી એ અભિનય વખતે એ અભિનય જે અભિનેત્રી હતી એની દીકરી એટલી બધી બીમાર હતી તો એ અભિનય કરે અને બીજી પડે વિંગ્સમાં જઈને પોતાની

શિક્ષક તરીકે કામ કરતા આપણે એમને એમ લાગ્યું કે નાટકમાં કમાવાનું બહુ છે, એટલે શિક્ષકની નોકરી છોડીને એમણે નાટકની કંપની શરૂ કરી. એક ગામમાં એ નાટક કરવા ગયા એટલે એમણે મંડપ બંડપ બધું બાંધી દીધું. પછી કરિયાણાવાળો જે વાણિયો હતો એનો સંપર્ક કર્યો, ભાઈ હું આ ગામમાં નાટક કરવા આવ્યો છું, તું મને કરિયાણું ઉધાર આલીશ, જે દાડા નાટક પૂરું કરીને જઈશ એ દાડા તો બિલ ચૂકવી દઈશ. એટલે પેલો કે સાહેબ આ ગામમાં એકે નાટક જોવા જ કોઈ નહીં આવતું, હું એકલો જ રસિયો છું, બાકી ચાર જણા તમારા પહેલાં કે આ મંડપના થોભલાન બધું મૂકીને ગયો છે અડાણે, હજુ લેવા નહીં આવ્યો. ના ના કે મારું નાટક જોવા તો આવશે. એટલે ત્રણ દાડા પ્રયોગ કર્યો પણ કોઈ નાટક જોવા આવ્યું નહીં. એટલે ચોથા દાડા કે ભાઈ મારી ભાઈ પૈસા તો નહીં ચૂકવવાના, તો તું મારો સામાન રાખ. તો કે આ બધું ખવડાયું ચાર દાડા તમે મારા તરફથી સમજો, પણ આ ત્રણ જણનો સામાન પડ્યો એ તમે અંગાથે લઈ જાઓ કે મારે મૂકવો કયો કે. તો આ ઘટના હતી. અને બીજી એક ઘટના એવી હતી કે એ વખત સમયે નાટકના રસિકો કેટલા પાગલ હતા. 1915માં ખીમજી ભટ્ટનું એક નાટક આવ્યું સતી પદ્મિની અમદાવાદ, અને અમદાવાદના શેઠ અબ્દુલ હુસૈન પિત્તળવાળા એ નાટક જોવા ગયા. નાટક હાઉસફુલ હતું. એણે કીધું તારે ડબલ પૈસા લેવા, ડબલ પૈસા લેવા, મને નાટક જોવા દે. શેઠે અટી ગયો કે ના ટિકિટ બિકિટ નહીં, કે ક્યાં જતા રહો. એટલે આ પિત્તળવાળાને મગજ છટક્યું, નાટક પતી ગયું. અને સવારે જેમ પેલા ગોવિંદાના બધા શિક્ષકો ઉઠાઈને એસએસ વાળા લઈ ગયા, એમ નાટકના જેટલા જ કલાકારો હતા બધાને ઉઠાઈ લઈ ગયા, પોતે નાટકની કંપની બીજા દાડે ચાલુ કરી. ગુજરાતી નાટકોમાં પણ ગઝલને પણ સ્થાન અપાતું. 1924માં શ્રી લક્ષ્મી નાટક સમાજનું એક પ્રભુલાલ દ્વિવેદી લખિત માલવપતિ મુંજ નામનું નાટક આવ્યું, અને કંપનીના માલિક ચંદુભાઈ આ નાટકના નિર્માણ માટે નાણાં કોતરી ખુલ્લી, જેટલા પૈસા થાય એટલા થાય પણ આ નાટક અદ્ભુત કરો. અને મુંજની ભૂમિકા માટે પેશાવરથી 6 ફૂટ ઊંચો યુવાન અશરફ ખાન, માસ્ટર અશરફ ખાન, જે વખતે દિલીપ કુમાર કહેવાતો, રંગભૂમિનો દિલીપ કુમાર, એને લઈ આવ્યા. અને અશરફ ખાને જે પેલો 16 વાર મુંજના હાથે પરાજય થઈને છેલ્લી વાર જે જીતે છે 17મી વાર તૈલપ, અને એને સજા કરવામાં આવે છે પેલા હાથીના નીચે કચડી નાખવાની. અને અશરફ ખાન એ જે અદ્ભુત અભિનય કરતા હતા ત્યારે એ આ ગીત મૂકવામાં આવેલું, પ્રેક્ષકો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એમનો અભિનય અને ગાયકી જોઈને. એ પોતે ઉર્દુ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત પણ એટલું અદ્ભુત બોલતા કે વહેલી સવારે 5 વાગે ઉઠીને હંમેશા જુદા જુદા રાગોની અંદર એ સંસ્કૃત સ્તોત્રોનો મહાવરો કરતા હતા. એવા અદ્ભુત કલાકાર હતા. અને અશરફ ખાનની સાથે મૃણાલવતીના પાત્રમાં રતિલાલ પટેલ હતા, અને ગૌતમના પાત્રમાં આપણા વડગામના છગન રોમિયો હતા. છગન રોમિયોનું જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે સુરતમાં હાથી પર બેસાડીને એમનું સન્માન કર્યું, સવારી કાઢવામાં આવી. અને એ જે ગઝલ હતી એ હતી, એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. અહીં બહુ સરસ જીવનનું સત્ય રજૂ કર્યું છે. 3 સ્ત્રેંજાની ગઝલ છે પણ જીવનનું જે ચક્ર છે સતત ચાલ્યા કરે છે. કોઈની સ્થિતિ ક્યારે એક સરખી રહેતી નથી, ક્યારેક સુખ કાં તો દુઃખ. સુખમાં છકી નહીં જવું અને દુઃખમાં તૂટી ન જવું, આ સંદેશો આપતી આ સરસ મજાની ગઝલ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું,

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નમસ્તે શ્રોતા મિત્રો, મારો આ વાર્તાલાપ આપણે ખરેખર સાચા ધુરંધરો કયા છે નવીનભાઈ કચ્છીએ કહેલી વાત કહી. હવે એ જ વાત થોડીક સરખામણીના સંદર્ભમાં કલશપૂર્તિમાં પણ આવેલી છે. એ વાત થોડી ટૂંકી છે પણ એ પણ તમને કરવી છે. પણ અત્યારે હું એ અનુસંધાન પહેલાં, હવે આ એવી ટોક છે કે મારે એવા પ્રકારની ટોક કે બીજી છે એમાં બાકીના સમયમાં કરવી જોઈએ. એટલે શરૂઆત હું કરું છું, એટલે મારો આજની ટોકમાં શરૂઆત હું કરું છું ગીરા પિનાકીન ભટ્ટ, જે ગૃહિણી છે પણ એમણે અનેક પુસ્તકો લખ્યા છે, અનેક પુસ્તકો લખ્યા છે. એમાંનું એક પુસ્તક વિશ્વના પ્રેરણાદાયી પ્રસંગો. જ્યારે હું કોઈ સારું પુસ્તક વાંચું છું ત્યારે મને પહેલું થાય કે મારું હું વોઇસ ઓફ સાયન્સ મેગેઝિન ચલાવું છું, એમાં કંઈક આમાંથી લઉં અને FM માંથી જ લઉં. મેં બેનને ફોન કર્યો અને મારી થોડી ઓળખાણ આપી તો એમણે તરત જ સ્વીકૃતિ આપી. બેનનો ખૂબ ખૂબ આભાર, તેઓને હું મારી ટોકા મોકલવાનો છું. એટલે એ આ વાત મારી આભાર દર્શનની એમના સુધી પહોંચશે. એટલે આ ટોકમાં હું શરૂઆત એમની વિશ્વના પ્રેરણાદાયી પ્રસંગોમાંથી એક પ્રસંગ કહું છું, પછી આપણે ધુરંધર કોણ એના અનુસંધાનમાં વાત કરી અને પછી સમય હશે તે આ પુસ્તકની બીજી વાત કરીશ. એમની આટલી બધી પુસ્તકો અને એમણે પોતાની વાત કરી, એક વિશિષ્ટ જે એમની છે. તો પછી મેં પૂછ્યું કે તમે શું કરો છો, ત્યારે એમણે કીધું હું ગૃહિણી છું. ત્યારે મને બહુ જ આશ્ચર્ય થયું, કારણ કે મોટે ભાગે લેખકો કાં તો શિક્ષણ સાથે સંકળાયેલા હોય. બેન ધન્યવાદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. આવો તો શરૂઆત કરીએ. નમસ્તે શ્રોતા મિત્રો, મેં વાત

શરૂ કરી દીધી છે. તો ગીરાબેન પિનાકીન ભટ્ટના વિશ્વના પ્રેરણાદાયી પ્રસંગોમાંથી એક પ્રસંગ હાલ લઉં છું. જે પ્રકારની વાત છે એ રીતે જ આ ચોપડીમાંથી મને પ્રસંગ મળ્યો છે. સિંહ ગર્જના કરતા સુભાષચંદ્ર બોઝ, બાળપણથી નેતાગીરીના ગુણો, આક્રમક સ્વભાવ, ખોટું લાગે ત્યાં બળવું કરે, દેશ સેવાને લગતી ભારોભાર, દેશ સેવાની લગની ભારોભાર, એવા નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ સાંભળતા જ જુસ્સાદાર વ્યક્તિત્વ આંખ આગળ આવી જાય, મનોમન પ્રણામ થઈ જાય અને આદરભાવ વ્યક્ત થઈ જાય. રાષ્ટ્રપ્રેમના બી બાળપણથી કિશોરાવસ્થામાં સૌની વાતો સાંભળે, અવલોકન કરે, સાચા ખોટાનો ભેદ પારખે અને અન્યાય લાગે ત્યાં આક્રોશ બતાવે, લેશ માત્ર પણ અન્યાય સાંખી ન લે, વળી ભણવામાં પણ તેજસ્વી, સૌને માન આપે અને મેળવે, પરંતુ અન્યાય તો સહેજ પણ ન સાંખે. શાળાના શિક્ષણ પછી આગળ ભણવા તત્પર હતા, વળી ભણવા ખાતર ભણવું એમ નહીં, પૂરી લગન સાથે ભણવું, એટલે તો કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ભણ્યા. બાળ મિત્રો, આજથી 100 વર્ષ પહેલાની આ વાત છે, ત્યારે કોલેજમાં ભણવું એ બહુ મોટી વાત હતી. આ ખાસ કરીને બાળકોને પ્રેરણા મળે એ પ્રકારનું એમનું લખન છે, એટલે આ ઉલ્લેખ કર્યો છે. આખી કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે સૌ ઓળખે. અરે, દરેક કાર્યમાં પણ એટલા જ ઉત્સુક, અંગ્રેજોના સમયની આ વાત છે, ત્યારે સ્વાભાવિક રીતે પ્રોફેસરો અંગ્રેજ જ હોવાના. અંગ્રેજો આપણા દેશવાસીઓને કમર સમજતા અને વાતે વાતે હડધૂત કરતા, એ વાતથી સુભાષચંદ્ર વાકેફ હતા અને યોગ્ય તકની રાહ જોતા. પોતાના કને સીધી સીધી વાત ન પડે ત્યાં સુધી બળવો કેમ કરીને કરવો, વાત પણ વાજબી હતી. આક્રોશને યોગ્ય રીતે ઠાલવવા યોગ્ય તક આવી પડી. એક અંગ્રેજ પ્રિન્સિપાલ વર્ગમાં આવ્યા, ચાલુ અભ્યાસે ચર્ચા ચાલી, તેઓ હિન્દુસ્તાનીઓ વિશે કંઈક અપમાનજનક શબ્દ બોલ્યા. બસ મારા દેશવાસીઓનું આવું અપમાન, ક્રોધથી લાલચોળ બની ગયા. બીજા વિદ્યાર્થીઓને પણ આ સાંભળવું યોગ્ય ન લાગ્યું, પરંતુ પ્રિન્સિપાલ સામે દલીલ કરાય જ કેવી રીતે, એટલે સમસમીસો બેસી રહ્યા. પરંતુ શાંતિથી સાંભળી રહે તો સુભાષ શાના, અપમાન અને એ પણ મારા દેશવાસીઓનું, જેનું ખાઉં છું એનું જ ખોદો છો, અરે દુનિયા આખીમાં મારો મલક જ બજાનો છે, એવા ગૌરવ સાથે ભારત તો એ વીર સાવ, એ વીર સાવજ ઊભો થયો. સિંહની જેમ ગર્જના કરવાનું જ બાકી રાખ્યું, પરંતુ એમના અવાજમાં ભારો ભાર આક્રોશ હતો, આવેશ હતો. મક્કમ મનોબળથી સુભાષ બોલ્યા, મારા દેશવાસીઓની પ્રશંસા નથી સાંભળવી, પરંતુ તેમના માટે પ્રયોજાતા અપમાનજનક શબ્દો પણ હું સાંકળી દઈ લઉં. તમે પ્રિન્સિપાલ છો એ હું જાણું છું, તો હું પણ આ દેશવાસી છું એ પણ તમે જાણી લો. અમે કાંઈ જ નથી કે તમારા અપમાનજનક શબ્દો સામે બેસી રહીએ. તમારે માફી માંગવી જ નહીં, મારી નહીં, મારા સમગ્ર દેશવાસીઓની. તમને તમારા દેશ પ્રત્યે આદર છે, તો મને મારા દેશ પ્રત્યે, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એવું આ ભૂમિમાં પુરાણોથી ગવાયું છે અને એવું ભણ્યો છું. વાત વાતમાં વિવાદ વધુ થયો, પ્રિન્સિપાલ લાલચોળ બન્યા. એક છોકરાની આવી હિંમત, મારી સામે બોલે, અરે મારી સામે માથું ઉછકવાની કોઈ તાકાત નથી, અને આ શું સમજે છે એની જાતને. એટલે બંને પક્ષે ગુસ્સો બેકાબુ બન્યો, વાત અટકી નહીં, વધતી જ ગઈ અને મારામારી સુધી પહોંચી. બાળ મિત્રો, સાચી વાતને પકડી રાખવી, પછી ભલે તે પ્રિન્સિપાલ હોય, કોઈનું અપમાન કરવાનો હક તેમને કોણે આપ્યો? બસ અંજામ શું હશે તે તમે વિચારી લીધું હશે. કોલેજમાંથી તેમને બરતરફ કરાયા, ભણવાનું બાજુ પર રહ્યું, પરંતુ હસ્તે મુખે સ્વીકારી એ દેશ સેવા ભણી ગયા. દેશ સેવાના આ બીજમાંથી આગળ જતા વટવૃક્ષ ન બને તો જ નવાઈ. આવા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ, દેશ સેવામાં સર્વસ્વ ત્યાગ કરનારા આવા હતા નેતાઓ. આજે શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દેશની, દેશવાસીઓની, શિક્ષકોની સૌની હાંસી ઉડાડે છે અને આપણે પણ એ હા હા હિ હિમાં સામેલ થઈએ છીએ, જાણે અજાણે. પરંતુ એવા અન્યાય સામે પણ માથું ઝુકાવો નહીં, સામનો કરો, જુલ્મ કરવો અને જુલ્મ સહન કરવો એ પણ એટલો જ ગુનો છે. સત્ય વાત આવે ત્યારે સામનો કરવા હંમેશા તત્પર રહો. આજે આપણા દેશને આવા માણસોની જરૂર છે. ચાલો સુભાષચંદ્રને ગુરુ બનાવી અન્યાય સામે લડીએ. અને એની સાથે નીચે અમે નાનકડી નોંધ, એક નાનકડી નોંધ મૂકી છે બારેન્દ્ર ઘોષની, એ વાત પણ અત્યારે કરી લઉં. જે ક્રાંતિવીરે પોતાના જીવનના 79 વર્ષમાંથી 60 વર્ષ દેશની મુક્તિ માટે અર્પણ કર્યા, એ ક્રાંતિવીર બીજું કોઈ નહીં પણ બારેન્દ્ર ઘોષ. તેમનો જન્મ 5 જાન્યુઆરી 1880 રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. ત્યાર પછી તેઓ ભારતમાં આવ્યા હતા. ગુજરાતના ચાંદોદ પાસેના આફરિયા બાબાના આશ્રમમાં સ્વામી વિશ્વેશ્વરાનંદજી નામના મહાન ક્રાંતિકારી પાસેથી તેમણે દીક્ષા લીધી હતી. આ ક્રાંતિકારી યુવાને 11 વર્ષના જેલવાસ દરમિયાન પોતાની આત્મકથા અને દીપોત 13 વંશ કાવ્ય સંગ્રહનું સર્જન કર્યું.

Naron desne akhri salam karya hata to to Dhurandhar no part 2 apta pehla main tumne kidalu ki mare evi 10 des das ni baat karvi pade etle main gira pinakin bart no fari abhar manu chu emathi vishwa na prerna le prasanga mathi Subhash Chandra Bose ni baat kari hove hu baki ni to je che એનું હેડિંગ સબ હેડિંગ બોલી અને સબ રહેશે તો ગીરાબેન ભટ્ટના પુસ્તકમાંથી બીજી પણ વાત હું તમને આ કરીશ. રામેશ્વર કાઓ અને અજીત દોવાલ ભારતના બે સૌથી સફળ જાસૂસ. ધુરંધર ફિલ્મને કારણે અજીત દોવાલના પરાક્રમો ચર્ચાસ્પદ બન્યા છે. હાલમાં મેં સર જેટલું જાણીએ એટલું ઓછું છે. ઘણા બધા લેખો ત્યાર પછી આવ્યા છે ધુરંધર ફિલ્મ પછી, પણ મેં આમાંથી બે સિલેક્ટ કર્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેનીને ખતમ કરવા માટે ઇઝરાયેલે જાસૂસીની જાળ બિછાવી હતી, વર્ષો સુધી કામગીરી કરી હતી. ખોમેનીના અંગત વર્તુળમાં રહેતા સૌ કોઈની વિગતો એકઠી કરી હતી, સીસીટીવી કેમેરા પણ હેક કર્યા હતા. એ કથા લાંબી છે, પણ સ્વાભાવિક રીતે એ બધી કામગીરી ઈરાનથી 1500 કિલોમીટર દૂર ઇઝરાયેલમાં બેઠા બેઠા થઈ ન શકી. એ માટે ઈરાનમાં ઇઝરાયેલના જાસૂસો ઉતારવા પડે. ઇઝરાયેલ જગવિખ્યાત જાસૂસી સંસ્થા મોસાદ એ ઉતાર્યા પણ હતા. એવી જ જાસૂસી કથાઓ ભારતની પણ છે. ભારતના જાસૂસો પણ અનેક મોરચે કામ કરે છે, પરંતુ બે નામ સૌથી વધારે ચર્ચામાં રહે છે. એક રામેશ્વર કાઓ અને બીજા અત્યારના અજીત દોવાલ. દુરંધર ફિલ્મમાં દોવાલ જેવું પાત્ર રજૂ કરાયું છે, પણ ફિલ્મમાં બધું સ્પષ્ટ ન કહેવાનું હોય એટલે અજીત દોવાલને મળતું અજીત સાન્યાલ નામ રખાયું છે. એ પહેલા પૂરી, અદ્રશ્ય, સાલાર વગેરે ફિલ્મ સિરીઝમાં દોવાલ જેવા પાત્રો જોવા મળ્યા હતા. મિશન મજનુ, રોમિયો અકબર વોલ્ટર, ધ ફિલાન્સર જેવી ફિલ્મમાં કાઓ જેવા લાગતા પાત્રોની રજૂઆત જોવા મળે છે. હવે તો કરણ જોહર કાઓની બાયોપિક પણ બનાવશે, એ બને ત્યારે ખરી. પણ ભારતના આ બંને ધુરંધર જાસૂસોની સરખામણી કરીએ તો શું મળે? રામેશ્વરનાથ કાઓ, બરાબર સાંભળજો. જન્મ 10 મે 1918, વતન વારાણસી, મૂળ કાશ્મીરી પંડિત. મૃત્યુ 20 જાન્યુઆરી 2002. મુખ્ય ઓળખ ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોની સ્થાપના કરી અને 1968 થી 1977 સુધી તેના સંચાલક રહ્યા. કાઓની છાપ મુખ્યત્વે જેન્ટલમેન અધિકારીઓને છા જેવી સોફ્ટ હોય છે, પણ એનું મગજ સતત દોડતું રહેતું હતું. રામેશ્વરનાથ કાઓ આમ તો આર્યન કાઓ તરીકે સર્વત્ર જાણીતા છે. તેની 2-4ને વાત કરતા ખાસ તસવીરો મળતી નથી. જે મળે છે એ પણ નિવૃત્તિ પછીની જ છે. નિવૃત્તિ પછી કાઓએ કોઈ સત્તા કે સન્માનનો મોહ રાખ્યો ન હતો. સરકારે સન્માન આપવાની વાત કરી ત્યારે પણ ના પાડી દીધી હતી. ભારતની આઝાદી વખતે જ અપલખણા પાડોશીઓ મળી ગયા હતા, એટલે જાસૂસી નેટવર્ક સક્ષમ હોય એ જરૂરી હતું. કાઓને એ કામ નહેરુએ સોંપ્યું અને પછી ઇન્દિરા યુગમાં પૂરું જોશમાં ચાલ્યું. 2008ના મુંબઈ હુમલા વખતે દેશને પહેલીવાર નેશનલ સિક્યુરિટી ગાર્ડ NSGનો પરિચય થયો હતો. એ NSGની સ્થાપના કાઓએ કરી હતી. એ રીતે એવિએશન રિસર્ચ સેન્ટર અર્થાત ઉડતા વિમાનોમાંથી ફોટા પાડીને જાસૂસી કરનાર કેન્દ્રની શરૂઆત તેમણે કરાવી હતી. કાઓની સૌથી મોટી અને યાદગાર કામગીરી એટલે 1971નું યુદ્ધ. ઇન્દિરા ગાંધીની રાજકીય ઈચ્છા શક્તિ હતી. જનરલ શ્યામ માણેકશાનું સૈન્ય તૈયાર હતું, પણ બાંગ્લાદેશ કે આજનું પૂર્વ પાકિસ્તાન અને પાકિસ્તાનની આંતરિક સ્થિતિની જાણકારીનું શું? એ કામગીરી કાઓની ટીમે ઉપાડી લીધી. એટલું જ નહીં, બાંગ્લાદેશમાં રહીને આઝાદી માટે લડનારી મુક્તિવાહિની સેનાને પણ તાલીમ આપી. બાંગ્લાદેશ યુદ્ધ 14 દિવસમાં જીતી શકાયું તેનું એક મોટું કારણ જાસૂસી નેટવર્ક હતું. સિક્કિમની પ્રજા ભારતમાં પડી, લોકશાહી ઈચ્છી હતી, પણ સિક્કિમનો રાજવંશ આડો ફાટ્યો હતો. માટે સિક્કિમમાં લોકમત લેવાય અને એ ભારતની તરફેણમાં આવે એ સમગ્ર કામગીરી કાઓએ પાર પાડી હતી. બીજા વર્ષ યુદ્ધ પછી જગતના દેશોમાં જાસૂસીનું મહત્વ વધ્યું હતું. આઝાદ ભારતની પણ તેની જરૂર હતી. એટલે કાઓએ ફ્રાન્સ અને ઇઝરાયેલની જાસૂસી સંસ્થાઓ સાથે સુમેલ કરી ભારતના જાસૂસી નેટવર્કને વ્યાપક બનાવ્યું હતું. તો આ વાત કાઓની થઈ. તો આવો અજીત દોવાલ. જન્મ 20 જાન્યુઆરી 1975.

નું મૃત્યુ 20 જાન્યુઆરી 2002, અજીત દોવલનો જન્મ 20 જાન્યુઆરી 1945. વતન ગઢવાલ ઉત્તરાખંડ, મુખ્ય ઓળખ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી 2014 ભારતનું નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને ઇન્ડિયન જેમ્સ બોન્ડ, કેમ કે પાકિસ્તાન સહિત પરદેશમાં રહી જાસૂસી કરી છે. દોવલની છાપ એક્શન હીરો પ્રકારની રહી છે, એટલે પોતે શાંત દેખાય ન દેખાય એની પરવા વગર કામ કરે છે. દોવલ 1968 કેરળમાં આઈપીએસ અધિકારી છે. શરૂઆતમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં હતા, પણ તેમની વ્યાપક ઓળખ 2014માં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બન્યા પછી મળી છે. નરેન્દ્ર મોદીના એક ખાસ છે સુરક્ષા મુદ્દે દોવલની કામગીરી કરવાની રીત પાસે કારણે દોવલ ડોક્ટ્રિન સત્તાનો દોવલ સિદ્ધાંત શબ્દ જાણીતો બન્યો છે. દર વખતે આતંકીઓ આવીને હુમલો કરી જાય એ પછી સક્રિય થવાને બદલે આતંકીઓ સરહદ પાર હોય તો ત્યાં જઈને તેમનો કાઠલો પકડવાની રીત છે. સંરક્ષણાત્મક પણ અને સંરક્ષણાત્મક પણ અને આત્મરક્ષણાત્મક પણ કરી એમની આ નીતિને કારણે ભારતે બાલાકોટ જેવી સ્ટ્રાઇક કરી સફળતા મેળવી અને દાખલો પણ બેસાડ્યો. ભારતના જેમ્સ બોન્ડ કહેવાય છે, કેમ કે તેમણે પાકિસ્તાનમાં 7-1 વર્ષ રહીને જાસૂસી કરી છે. પાકિસ્તાનમાં રહ્યા છતાં પકડાયા નહીં એમની મોટી સિદ્ધિ છે. માટે આજે પણ પાકિસ્તાનમાં તેમના બાતમીદારો છે. પાકિસ્તાનના પરમાણુ પ્રોગ્રામ અંગે નક્કર માહિતી મેળવવા તેમણે પરમાણુ પ્લાન્ટ બહાર વાળ કાપવાની દુકાન કરી હતી. પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ અહીં વાળ કપાવે એ વાળ ભેગા કરી ભારત મોકલ્યા હતા, અને એની તપાસ પછી જ જાણી શકાયું કે પાકિસ્તાનનો પરમાણુ પ્રોગ્રામ કયા તબક્કે પહોંચ્યો છે. તમે વાત તો જુઓ આ ધોરણધોરણી. અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં ઓપરેશન પાર પાડવા 1988માં પાકિસ્તાની જાસૂસ બનીને ત્યાં છુપાયેલા ગુનેગારો સાથે મૈત્રી કરી હતી. એમની વિગતો એકઠી કરી પછી મિશન પાર પાડ્યું હતું. એ માટે તેમને કીર્તિ ચક્રનું સન્માન પણ મળ્યું હતું. કીર્તિ ચક્ર એ લશ્કરી સન્માન છે. કોઈ પોલીસ અધિકારીને આ સન્માન મળ્યાનો એ પહેલો પ્રસંગ હતો. 1999 વિમાન હાઈજેકિંગ વખતે આતંકીઓ સાથે વાટાઘાટનું કામ તેમણે સંભાળ્યું હતું, પણ એમાં ધારી સફળતા મળી ન હતી. વાત જાસૂસીની આવે તો કાઓ સિનિયર છે, એ આપણે બધા તો સ્વીકારીએ, પણ ડોવાલ સૌથી પહેલા સ્વીકારે છે. એટલે કાઓની આત્મકથા આવી ત્યારે પ્રસ્તાવના લખી ડોવાલે અંજલિ આપી હતી. તો મને લાગે છે કે આ બે ધુરંધરોની વાત તમને ચોક્કસ ગમી હશે. અને મારે આ જ ઈરાદો હતો આ વાતનો, અને મેં ગીરાબેન ભટ્ટના પ્રેરણાદાયક પ્રસંગોમાંથી પણ એક વાત કરી કે આવી જ જુસ્સા વાળી હતી. અહીં મારી વાત પૂરી કરું છું. ચોક્કસ આ ટોકના પ્રતિભાવ આપશો એવી નમ્ર વિનંતી. જય વિજ્ઞાન, જય જાસૂસ.

પાલમપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈમાં કે જ્યાં છેલ્લે કાળું અને નાના વચ્ચે જબરજસ્ત ઝઘડો થઈ જાય છે. આ પુસ્તક માનવીની ભવાઈ લખેલી છે પન્નાલાલ પટેલે. પન્નાલાલ પટેલ જ્યારે કોઈ પણ પુસ્તક લખે છે ત્યારે સંબંધોની એ મોટી ગડમથલ બતાવે છે, સંબંધોના તાણાવાણા બતાવે છે. તો ચાલો આજે આગળ જોઈએ કે કાળું અને નાનાના આ ઝઘડા બાદ કાળુના જીવનમાં શું ઉથલપાથલ મચે. રામાને તો કહેવાનું મન થયું, એ જાઓ ત્યારે જમાદાર આવીને કાળિયાને 5 સોટા મારી જાઓ ને, પાસે ઘી ખાઈ જશે. જો કે રામોએ જાણતો હતો કે પેલા 5 સોટા વેઠવા વસમાં હતા, ને તેથી જ તો તેણે કહ્યું, ભાઈ ભાઈ સામે ફરિયાદ ના કરે તો બીજું કરે કોણ. છતાંય રણછોડ પાછો ન ફર્યો, છેવટે કાસમ એની આડે ફર્યો. સુકામ મુખી આમ ફરિયાદ કરી કરીને રાજને પેદું કરો છો, ને આમ તો ઉલટાના વેરા વચ્ચે ભાઈ ભાઈના ખૂન કરશે ને એમનો છેડો નહીં આવે, માટે મરવા જ દો ને, તમારે તો મોટું પેટ રાખવું જોઈએ. ને કાળિયાને કેમ કાંઈ કહીએ નહીં, બાકી કેવડાવો મુખી તો વાંક નાણિયાનો જ છે, હું તો પોતે ત્યાં બેઠેલો. ભડાક દઈને એને કાળિયાને ગાળો આપેલી, પણ મારા મહેરબાન આટલા દન તો ડોસો ગુણવેલ હતો, સાખી રહેતો, પણ હવે તો કંઈ નહીં સાખી. કાસમની આંખોમાં ગુસ્સાની આછી રજ હતી. મને યાદ છે પેલા બામણે કીધું તું તમે બધાએ વેણી વેણીને માર જોવા વેરા વધાર્યા, તો એ તો તમે જો એનો ન્યાય કરો તો ઠીક, નકર આ બે દન જવા દઈ અને ફરિયાદ તો કરવાના. એક ફેરા તો એ કાળિયાના છોતરા ઉતરાવી નાખું તો જ ઠીક થાય. ટેવ પ્રમાણે રામાની જીભે આવી જ ઊભું રહ્યું. શું થશે વળી, કાળિયાને ઘા બાજરિયું ભરીને 5 દનામાં સાજો કરી દઈશું ને બીજી વખતે હાથ પગ તોડી હલશે. આખા ગામમાં આ લડાઈની વાત હતી. અરે બાળકોએ ફટાકડા ફોડતા પડતા મૂકી દીધા, કાળું કાકો આમ કૂદ્યા ને નાનો કાકો આમ પડ્યા, એ વાત ચડી થઈ ગઈ. એ દિવસ કાયદેસરનું રાવણું તો ક્યાંય ન બેઠું, પણ ગરવડે ગરવડે કાળુને ત્યાં ભેગા થયેલા રાતે ગેરકાયદેસર પણ સુખડી તો મળી જ રહી. રામાએ ઊભી કરી, કાળુભાઈ તી અમને સુખડી વગર રાખ્યા તે અત્યારે તું શેખ. તે શેખ ના કોણ કહેશે, કાળુએ કહ્યું, પણ મારે આ બદલે હુડા કોણ ગાય, એ કામ હું કરી લઉં. અને કાળુ રામાની જગ્યાએ બેસી ગયો, ગોદર તથા વેચાતની ગરાવળીની કડી શંકરના ભગા સાથે સાથ પુરાવતા જીવ્યું.

કરતા કાળુને કહ્યું, મારો બેટો આ તો તમારું અને નાના કાકાનું બેસતું આવે છે કાળુ કાકા, કેમ કેમ વળી કહેવા જતો તો ત્યાં સામે ખાટલે હુડા ગાતા કુદરનો ખ્યાલ આવ્યો. કોળી મારતા કહ્યું, સમજી જાઓ ને, તમારે ને નાના કાકાને વેણુની લડાઈ તો છે. કાળુએ આ ભગાને કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો. ભગાની શોધ ઉપર તે ખુશ થઈ ઉઠ્યો. હતું પણ એમ જ, વેણુ માટે એક તરફથી રાણો ઉપડ્યો અને બીજી તરફથી કાળુ સરખો ગરીબ ભોજો ગુજે. બીજી કળી જીવતા કાળુનો અવાજ બદલાઈ ગયો. કોણ જાણે કેમ, પણ કાળુને આજ વિચિત્ર દર્દ ઉઠ્યું. કઈ નહીં, આજે જીવનમાં કોઈ મોટી ઉપણપ આવી હતી. સુનો સટ, એકલો અટૂલો. આખી રાતે ખાટલો ભેગો થયો તો પણ ઊંઘ ન આવી. કોઈ વાર આવી જતી તો એ વેણુ ને રાજુ, નાનો ને રાણો, પોતે ને રાણો, પોતે ને ભોજો. કંટાળી હોકો ભર્યો, બબડ્યો, આ તો રાણો ને ભોજો સમ સમય ભળીને ચડ્યા એમ સગું. તમાકુના ઘેને હોય કે પછી ઉજાગરાના લીધે, ઊંઘ તો આવી પણ સાથે સાથે સ્વપ્નાય જુદા જુદા. છતાંય રાજુના વહેલી સવારે પત્નીએ ઉઠાડ્યો ત્યારે નજર જાણે કોઈને શોધતી હતી. કાંઈ ખોઈ બેઠો હતો, યાદ કરે હસતો. સોડમાં ઘાલેલી પછેડી તાણી ખાટલા પરથી નીચે ઉતરતા બબડ્યો, જો પરોઢમાં સમણું સાચું પડે, નાના સાથે કાં તો અવતાર લગી ભડીએ જ ચડવું પડે. કાળુનું હૈયું જાણે નાચ

વેલે છેડે આવેલા ઠાકરડાઓને ત્યાં કુકડા બોલી રહ્યા હતા. જ્યારે કાસમ ગાંજીનો કુકડો તો લીંબડી ઉપર ચઢીને આખા ગામને આ નૂતન વર્ષની બધાઈ દઈ રહ્યો હતો, અભિનંદન પાઠવતો હતો. નૂતન વર્ષે ધરતીએ આખી વહેલી સળવળ ધમધમી રહી હતી. સ્ત્રીઓ કચરો પૂંજો કાઢી ફૂટેલા હલ્લામાં ભરી ગામના જામપે છોડી આવી, ચીડ પણ કાઢી આવી હતી. 15 દિવસે એકવાર નહાતો પેલો જગો ડોસોએ આજ તો પાણી મારીને નાયો હતો. છોકરાઓને માત્ર એક એક વાર ઢંઢોળવા પડ્યા અને એમણે તો નાતાની સાથે જ નવા કપડાં પહેરી ફટાકડા ફોડતા એમની રમત આદરી દીધી. કાળુ કાકાએ ફલાણી કાકી, કાળુએ રામાના છોકરા બોલાવવા આવ્યા, પણ કાળુ તો બોલે તો ને, કારણ કે એ હજુ નાયો જ ન. વગર નાયે તો પેલા છોકરાઓ એને જાગો ને ગામના ગધેડા ચરાવી આવો એમ જ કહે. જોકે છોકરાઓ તો નાયલા ગધેડા ચરાવવા મોકલતા હતા. કાળુ દાંતણ કરવા બેઠો એટલામાં ઘેર ઘેર પડતો ગામનો શિવો નાઈ આવી પહોંચ્યો. ભલી ભાભી પાણી કાઢો હેડો, ઉઠો કાળુભાઈ, તું જારે સીવા બીજે ઘેર, હું તો આવ્યો હોય એટલે નવરાવે બરાબર છે. અરે એમ તે કેમ હોય કાળુભાઈ, તમારા જેવાને તો, શિવાય હસીને વાત બદલી, ને તમને તો ભલું હશે તો ગળિયા બાજી ગયા હશે. સાના પણ ત્યાં તો કાળુને યાદ આવી ગયું. હા લ્યા ભાઈ, મારું બેટું દિલ તો દુખે છે. તે દુખે જ ને શિવો, કાળુએ ભલીને કહ્યું. શિવાના ના કહેવા છતાં એ રાતનો લાડુ અપાવ્યો. લાડુ ખાતા શિવાએ પેલી વાત ચાલુ રાખી. કાળુએ દાંતણ કરતા કરતા હુંકારો ભર્યો, એટલામાં ભલીએ પાણી કાઢ્યું, કાળુએ કપડાં ઉતાર્યા. જ્યારે શિવાએ પેલું ટાઢુંનું પાણી બરાબર નાવા જોગ કાઢ્યું, લો બેસો હેડો. શિવો જેમ જેમ નવડાવતો ગયો એમ કાળુનો અંગ ચોળતો ગયો તેમ તેમ, અરે અહીં લોહી બાજ્યું, આ પાસામાં એ જુઓ મળશે, લહેડ પાર મેલ લે તું તારે પાછું મોડું થાય, હજુ તો આખું ગામ ફરવાનું બાકી. શિવાએ કાળુ ઉપર ગરમ પાણીની ધાર કરતા કહ્યું. કાળુએ ધોતિયું આપતા જ રવાના થયો. લો બદલો તાર, હું તો જાઉં. અરે તમાકુ તો પી, કાળુએ કહ્યું. પણ પહેલા તો શિવો આંગળી વટાવી ચૂક્યો હતો. તમાકુ પી દે, કાંઈ શિવલો રાજી ન થવાનો. સામે ઘેર પરમા ડોસાને ત્યાં બેસતા ઉમેર્યું, લઠ જેવું આઠ હાથનું થેપાડું જોઈશે પછી તમે જાણો. અને ડોસાને હાંક મારી, દાદા ક્યાં ગયો નાથો ભાઈ, કંકુ ભાભી પાણી કાઢો. અરુણ પાછળ ઉષા આવી, ગુલાલ ઉડાડતી, ચારે કોર કુમકુમ વેરતી, વાદળોના ડુંગરે ડુંગરે ઘૂમતી, ફૂલડા વીણતી, ખોળે ભરતી. સ્ત્રીઓએ ઢોર બહાર કાઢવા માંડ્યા, પુરુષોએ રાતની ખૂંટી મૂકેલી રણજીથી શિંગ રંગવાની શરૂ કરી.

પાછલી રાતના સ્વપ્ન ખોળાયા. સ્વપ્નમાં જાજો માલ કઈ ન હતો, એ રાજુના લગ્ન એની સાથે કરાવે છે. રાજુ એ વિધવા થયેલી છે. કાળુ એક મનમાં સ્વપ્નમાં આકાશવાણી જેવું માનતો હતો અને બીજું મન એ તો સમણો જ છે ને એમ કહીને ઉતારી દેતો હતો. પેલી ઘરડી ગૌરી ને ધાબા કરતા કરતા તક્કો સૂચ્યો, જો આ ગૌરી તોણે ચડે તો સમણું સાચું, નકર ફૂક. ગાયને તોણે ચડવું એ સ્વપ્ન જેવું અનિશ્ચિત હતું. ગૌરીનું પાણી જેટલું આકડું ભટકણ હતું એટલું જ ઘરડી હતું, બલકે ઘડપણ વધારે હતું. કાળુએ ન્યાય કરવો તો બરાબર કરવો, હિસાબે ગૌરીની ચમક વધારવા ગળે ઘંટડી બાંધી. હવે તો બસ ને, હવે તો સાંજે જણાઈ જશે. પેલી પહેલા ત્યાંને કોટે બાંધતા હોય તો ઠીક, ભલીએ કહ્યું, ઘરડી તોણે ચડે ત્યાં જ ખરું મનાય.

એને ગળે ટોકરો પણ એને કાળું ને એ જ જવાબ આપ્યો, તો જ ખરું ને સાચા જૂઠાના પરખા કઈ અમથા થાય. લે રેવા દે રેવા દે, જૂઠને સાચ કરવા જાય એ બનતું હશે. ટોકરી બાંધો કે ટોકરાનો બાપ બાંધો, પણ જો તોણે ચડે તો જ સાચ ને. બિચારો રામો હવે કાળું શું સાચું જૂઠું કરવા માંગે એને ખ્યાલ જ ન પડે. હા જા, અત્યારે ખબર પડી જશે, આ ગાયો રમાડતા જ હશે. પણ રામો શા માટે ઢોર છૂટ્યા, ત્યાં તો આખું એક ગામ કાળુને હસવા લાગ્યું. કાળુને મનમાં ફિકર પેઠી, કાં તો સૌનું જૂઠું પડે. એટલું જ વળી સારું હતું કે કોદર ન હતો, રાજુને તેડવા માટે એની માએ ધકેલ્યો હતો, નહીં તો વળી કાળુએ પૂરેપૂરો નિરાશ કરી મૂક્યો હોત. ઠીક છે, સાચું હશે તો ગૌરી તોણે ચડવાની જ છે, કાળુ સ્વગત બોલ્યો. ગામનું એ 400-500 નું ધણ ઓઢણોમાં ગોદરે આવેલા એ વિશાળ ચોગાનમાં ભેગું થયું. ગાયો રમાડતા આ ખાસ યુવાન યુવતી અને છોકરાઓ ટેકરીઓ પર ખડા થઈ ગયા. માનો ગોવાળ તો ઉગવણી મેરની ડુંગ

ખીચડીમાંથી દાળ વીણી લીધી. એ આખું એ મેદાન બગલાની પાંખોથી તરવરી રહ્યું. દિવાળીના તહેવાર શરૂ થયા ત્યારથી ગાયોની આંખો તો ફાટવા માંડી હતી. રમજી કર્યા પછી તો ચક્કર ચક્કર ફરવા માંડી. અંગ અંગ દુખતું હતું તો એ કાજુએ કચ્છનો વીડ્યો. એક કિશોર પાસેથી થાળી લઈ લીધી. લાવ તું મારી પાસે. સૌ કોઈ સમજી ગયા કે કાળું પાણી રાખવા આગળ થયો છે. જ્યારે માના ગોવાળને તો કાળુએ ભલામણ કરી, માના કાકા ગમે તેમ થાય પણ આજ સાંજે મારી ગૌરીને તોણે ચડાવી, તમારે આપણી પાસેથી એક થેપાડું લઈ લ્યો. પણ માના ગોવાળને થેપાડું તો બ્રાહ્મણ કહી ગયા હતા. કોઈને કોઈને ગાય તોણે ચડવાની જ હતી. એના ધણી થેપાડું આપે છૂટકો જ ન હતો. તેથી જ તો ગોવાળે કહ્યું, આજનું થેપાડું લખાઈ આવે છું કાળું, પણ હા થેપાડે થેપાડે ફેર ખડો. અરે આપણું તો તમે પાણી બાંધી લો. ગોવાળ ખુશ થઈ ગયો. પણ તો તારી ગૌરી જડિત સમજી લે.

પશ્ચાતનો નાનો ભાઈ પણ જઈ ભળ્યા. ત્રણેય લાકડા વડે થાળીઓ ખખડાવવા માંડી. આસ્તે આસ્તે પગ ઉપાડતા ગાયોને બોલાવવા લાગ્યા. ગોવાળ તરફ મો કરીને ઉભેલી ગાયો થાળીના રણકા તરફ મો ફેરવ્યા અને પોતાના કાંડ માંડ્યા. સળવળ થયો, ડગ ભર્યા અને અડધે મેદાને જતા પગ ઉપાડ્યા. પેલો ગોવાળો બચ્ચેનો બે રાસવા અંતર ખટવા લાગ્યો, એક રાસવા અને છેલ્લે હાથ પર. ભગાની પાણી તો દબાય ને ન દબાય ને મેદાને છેડે આવી પહોંચ્યો. બાજુમાં વળી ત્યાં ટેકરીઓ ચડી ગયો, જ્યારે ગાયો સીધી ગામ તરફ. પણ ત્યાં તો બીજા જુવાનો લાકડી સાથે આડા ફર્યા. થંભી ગયેલી ગાયો વળતા મોં ફેરવે ત્યાં અવાજ ગાયોના કાન હરણની જેમ સરવા થઈ ગયા. ક્ષણ વળતો થાળીના પેલા ઊંડા ઊંડા રણકા સાથેની દૂરથી આવતા અવાજને ઓળખી રહી. 20 વર્ષનો જૂનો અને જાણે તો માનો ગોવાળ ડુંગરી ઉપર ચડીને લલકારી રહ્યો હતો. રામાએ કાળુને કહ્યું, તું થાળી લઈને આગળ થયો હતો એટલે એ વખતે તો ગૌરી આગળ હતી, પણ જો આ ફેરા આગળ થઈ જાય તો તારો ટોકરો બાંધેલો ખરો જા તો ખરો જુઓ લે ભાઈ. કાળુએ બીજા લોકોની રામાની કબૂલાત સંભળાવી. એટલું જ નહીં, સાંજ સુધી તોળે ચડતા સુધી રાહ જોવાને બદલે પોતાના મનને એમ પટાવી લીધું, તોરણ ફોરણ કાંઈ ના. ને લોકોને કહ્યું, આ ફેરા જો ગૌરી ગાયોના આખાય ટોળાને વિંધીને આગળ નીકળી જાય તો ખરું ને, તો તોણે ચડ્યા બરાબર માનશો ને. સૌ કોઈએ કબૂલ કર્યું, હા જો આ વખત છેલ્લેથી પહેલે પહોંચી જાય તો તારી ગૌરી તોણે ચડી અમે માની લઈશું. રામાએ સૌ વતી કહ્યું, શું ખરેખર આ ગૌરી એ તોણે ચડશે? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં જોડે.

તો વિફરેલી ગૌરી અડધું ટોળું વટાવી ચૂકી હતી. અધૂરામાં પૂરું માના ગોવાળે એનું નામ પુકાર્યું. ગૌરીનું નામ સાંભળતા જાણે પોતાની ધરતી તોડી નાખી. બીજી ગાયો કમ છંછેડાયેલી ન હતી. દોડ દોડમાં રમતમાં પેલી દ્રષ્ટિમાં 8-10 ઘોડા ઉપર વહેંચાઈ રહી હતી, જ્યારે અહીં તો આખા ગામનું દ્રષ્ટિબિંદુ એ છાપથી ઓળખાઈ આવતી એકમાત્ર ગૌરી પર જ હતું. કાળુ તો શ્વાસ લેવા પણ ભૂલી ગયો, જીવ પણ આંખ સામે આવી ગયો. નક્કી સમણું કાં તો સાચું પડે અને રાજુડી આ અવતારમાં આવી મળે એમ જ લાગે, પણ હાય રે તકદીર, ગૌરી વહેલી ન પહોંચી તે ન જ પહોંચી. અલબત્ત રામા વગેરે વખાણ કર્યા, ગમે તે તો ગૌરીને ધન કહેવાય. આટલી ગાયો વિંધીને ઠેક ત્યાં પહોંચવું એ નાના છોકરાના ખેલ નથી. પણ બીજી વાર તો પાછળ પડેલી ગૌરી એ સાંગો પાંગ આગળ નીકળી ગઈ. રામાએ કબૂલ કરવું પડ્યું, કાળું કંઈ ગાંડો નથી. ઘરડી ગાયને અમથો ટોકરો બાંધે, લોકોએ પણ કાન પકડ્યા. આપણે હસતા હતા પણ ગૌરીએ રંગ રાખ્યો હો ભાઈ, ને કાળુએ આ પંચવાયકાને સાચી લેખી, સપનાને સાચું ગણ્યું. ખુશ થઈ ગયો, ભાનમાં આવતા હસ્યો અને બબડ્યો, શું મન રમાડે છે ગાંડા. છેલ્લી વખત માનો ગોવાળ જ્યારે બોલ્યો ત્યારે એના ઘનઘોર ડુંગળીમાં લોપ થઈ ગયો. પાછળ પાણી કચડતી ગાયો અને ઘડી અધઘડી એ વનરાજીમાં બગલાની પાંખો

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના

સાયકલ ઝીરો આવવા માંડ્યા ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
2: ચાલો સાંભળીએ 70s ના ઈરાનો આ ફેમસ સોંગ.

0: આવે કે નહીં.
1: હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

मुझको हुई न खबर, चोरी चोरी छुप छुप कर है।

સોંગ્સ એને અહીંયા અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ અને એ સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે

નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો.

આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ.
2: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, હું છું આરજી એઆર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ પાલનપુર શહેરના સમુદાયના અવાજ સમા રેડિયો પાલનપુર પર હું આરજી એઆર લઈને આવું છું ગુજરાતી ભાષાનું સાહિત્ય. કેટલીક રોચક, અદ્ભુત,

સકારાત્મક ઐતિહાસિક સંસ્કૃતિને અને આપણા સમાજને એક સાચી દિશા આપનારી ઘણી બધી સુંદર મજાની વાર્તાઓ લઈને આ બધી વાર્તાઓમાંથી આ બધા કથાનકમાંથી નવલકથાઓમાંથી ચોક્કસપણે તમારા હૃદયને અને આવનારી પેઢીને આપણા ગુજરાતી ભાષાના સૌંદર્યની સાથે આપણા સમાજ જીવનની પણ એક ઓળખ મળતી રહેશે. હમણાં હું આપ સૌને સૌમ્ય તેજસ્વીની પુસ્તક જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, તેમાંની તેઓએ જ્યારે ઓએસડી તરીકે સોમનાથ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું ત્યારની પોતાના વાંચનની વિચારની અને આસપાસના સ્થળોની જે પણ કથાઓને માણી છે, સમજી છે, વિવેચન કર્યું છે, તેને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે. તેમાંની 1-5 પ્રકરણની વાર્તાઓ આપણે માણી ચૂક્યા છીએ અને હવે માણીશું પ્રકરણ 6, મૃત્યુ મરી ગયું વેલોલ. સોમનાથ પ્રભાસથી આશરે 30 કિમી દૂર વ્રજની નદીના કિનારા પર ભગવાન ધન્વંતરીનો સુંદર આશ્રમ આજે પણ વિદ્યમાન છે. નદીનું ખળખળ વહેતું વહેણ આસપાસના અરણ્યમાંથી અનેક વનૌષધિઓને સૌરભને લઈ વહેતી સુગંધિત હવા અને અનેક પ્રકારના પંખીઓના કલરવથી સંગીતમય બનતું વાતાવરણ આશ્રમથી તદ્દન નજીક તક્ષકની ગુફા અને બાજુમાં ઘીઘૂર વડલો જેના સૌથી ઊંચી ડાળીના પાન લીલા નહીં પણ સફેદ જોવા મળે છે. વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો અને સોમનાથની પૃષ્ઠભૂમિની આ વાર્તાઓને માણતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એવા મનોરમ સ્થાનની પૌરાણિક વાર્તા આપણે આજે માણી રહ્યા છીએ. આજથી હજાર વર્ષ પહેલા આવા રમણીય મનોહારી અરણ્યમાં એક તેજસ્વી યુવાન જુદા જુદા અમૂલ્ય ઔષધો એકઠા કરી રહ્યો છે. પંખીઓના જ્ઞાન અને વહેતી સરિતાના ખળખળતા ધ્વનિ સાથે સ્વર મેળવતો હોય તેમ મંદ મંદ વેદ મંત્રોનું જ્ઞાન પણ સાંભળીને અને કહીને તેનું ગાન પણ કરી રહ્યો છે. ત્યાં અચાનક આ સુમધુર વાતાવરણને ચીરતો દબદબાટી ભર્યો કર્કશ અવાજ યુવકને કાને પડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની એ પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, આપણા ગુરુજી. દસમસ્તા દોડી રહેલા નાગરાજ ત્યાં તે યુવકની નજરે પડે છે. તે પોતાના ધ્યાનમાંથી જાગતો હોય એમ ચારે તરફ પોતાની નજર દોડાવે છે. મંદ મધુર છતાં દ્રઢ અવાજમાં તે બોલી ઉઠે છે, શાંત શાંતિ નાગરાજ, આ સુમધુર વાતાવરણને ડહોળી રહ્યા છો, શાંતિથી ચાલો. એવી તે શું ઉતાવળ તમને અશાંત બનાવે છે? પોતાની ગતિની જેમ જ પોતાના કર્કશ અવાજમાં એ જવાબ આપે છે, આગો ખસ યુવક, મારા માર્ગમાંથી દૂર થા, મારે ઘણી જ ઉતાવળ છે, જલ્દી પહોંચવાનું છે, મારો સમય બગાડીશ નહીં. યુવક એ જ શાંતિથી નાગરાજને કહે છે, અરે નાગરાજ, ઉતાવળ અને અસ્વસ્થતાને કોઈ સંબંધ નથી. ત્વરા તો હોય પણ અકળામણ શા માટે લાગે છે? કોઈ અણગમતા કામ માટે તમને વિવેશ કરવામાં આવ્યા છે? થોડાક શાંત થતા અવાજની ગરમી ઓછી કરીને બોલી ઉઠે છે, હા ભાઈ, આજ્ઞા પાલન કરવાનું છે અને કામ મનને ગમે નહીં તે

કહેવું છે, મને કોઈકના દેહાવસાનનું કારણ બનવાનો આદેશ થયો છે. નાગરાજ જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો આપ તક્ષક રાજ છો, ખરું ને? યુવકે અનુમાન દોડાવ્યું. નાગરાજ કહે, તમે તદ્દન સાચા છો. હું તક્ષક હાલમાં મહારાજ પરીક્ષિતને મરણાસન કરવા ધસી રહ્યો છું. અરે, તમે તો કોઈ ત્રિકાળ જ્ઞાની લાગો છો. હું તક્ષક રાજ મારા ઔષધ વિશે પ્રયોગથી રાજા પરીક્ષિતના દેહ વિલયનું કારણ બનવા ધસી રહ્યો છું. યુવક ફરી નમ્રતાથી બોલે છે, હું ત્રિકાળ જ્ઞાની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હું તો ભગવાન ધન્વંતરીનો અંતેવાસી છું અને ભગવાન ધન્વંતરીએ મને પણ અમોઘ ઔષધોનું ચયન કરવા માટે અહીં મોકલ્યો છે. પરંતુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો, શું આપને પરીક્ષિત જેવા મહામાનવને પીડાદાયક મૃત્યુ આપવામાં ઔચિત્ય દેખાય છે? થોડા ક્ષોભ સાથે નાગરાજે કહ્યું, બંધુ, અહીં ઔચિત્ય અને અનઔચિત્યનો પ્રશ્ન જ નથી, પણ તમે મને શાસ્ત્ર યુક્ત લાગો છો. તો કહો, પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવ માટે મૃત્યુ અનિવાર્ય ઘટના છે કે નહીં? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ. પરીક્ષિતનું પણ મૃત્યુ તો નિયતિએ નક્કી કર્યું જ હોય, મારે તો માત્ર સાધન બનવાનું છે. હવે યુવક થોડો મૂંઝાયેલો લાગ્યો, પરંતુ બોલ્યો.

तक्षक राज परीक्षित जीवो महामानव प्रेम वत्सल धर्म प्रेमी महान वंशनो वंशज अने आवु अपमृत्यु तक्षक उतावळे बोली उठ्या ते नक्की करवानु काम मारू नथी मारू काम तो आज्ञानु पालन करवानु छे अने यमराजनी आज्ञा कोण टाळी शक्यु छे વાર્તાને અંશોને માણીશું આપણે વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યુવક જવાબ આપે છે તક્ષક રાજના એ પ્રશ્નનો અને કહે છે, ટાળી શકાયું છે. આ પરીક્ષિતના દાદા પિતામહ ભીષ્મે પોતાના મૃત્યુને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી અટકાવી દીધું હતું. અને તમે જાણો છો, મૃત્યુનો ભય સૌને સતાવે છે, પણ પિતામહ ભીષ્મનો પુત્ર મૃત્યુને પણ મહોત્સવ બનાવી રહ્યો છે. કદાચ વિશ્વમાં એક મનુષ્ય એવો છે જેને પોતાના મૃત્યુની તિથિ સમય બધું જ ખબર છે, અને છતાંય જીવનના અંતિમ દિવસોનો આનંદ લઈ રહ્યો છે. નાગરાજ કહે કે કેવી રીતે? કે રાજ્યની ધુરા જન્મેન્જયને સોંપીને યમુનાના કિનારે તે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને હૃદય શુદ્ધિ આચરી રહ્યો છે. નાગરાજ કહે, ભાઈ કંઈક વિચારવા જેવું તો લાગે છે, અને મને સમજાય તેવું તો બોલ. યુવક કહે, સાંભળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાને. યુવકને કહે છે નાગરાજ. ત્યારે યુવક તેને સમજાવે છે. કૃષ્ણપ્રિયા યમુનાજીના તટ પર બેસી સુખદેવજી પાસે શ્રીમદ ભાગવતનું અત્યારે પરીક્ષિત રાજા શ્રવણ કરી રહ્યા છે. સેંકડો નરનારીઓ પુણ્યકર્મનો લાભ મેળવી રહ્યા છે. ભાગવત સમાપ્ત થશે અને તરત જ મોક્ષ દ્વાર ખુલશે, અને એક ક્ષણે મારે પરીક્ષિત રાજાને મારા અમોઘ વિષ્ટી મૃત્યુના દેવને સોંપવાના છે. નાગરાજ, મૃત્યુને સોંપનાર તમે વળી કોણ? તમે તો નિમિત્ત છો એવું કહ્યું. નાગરાજ કહે, અરે પણ યમરાજાએ પણ પરીક્ષિતને દેહ મુક્ત કરવા માટે મારા વિષનો આશ્રય લેવો પડ્યો, અને મારું વિષ અમોઘ છે. વાર્તાના અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શું આ ઔષધનો પ્રયોગ કરું? યુવક પોતાના ઔષધ પ્રયોગથી વૃક્ષને પુનર્જીવિત કરી દે છે. વટવૃક્ષ ફરી પહેલા જેવું બની જાય છે. માત્ર એક ડાળી શુષ્ક છે. નાગરાજને તો પરસેવો વળી ગયો. પોતાના અમોઘ વિષ પ્રયોગ નિષ્ફળ જતા ફાટી આંખે જોઈ રહ્યા. એમના કંઠમાંથી ઉદ્ગારો સરી પડ્યા. ધન્ય છે ભગવાન, ધન્વંતરી ધન્ય છે. આપના ઔષધિએ મારા દીધેલા મૃત્યુને પણ પાછું ઠેલ્યું. હા, કારણ કે એ મૃત્યુ આપી દીધું હતું. આ વટવૃક્ષના ભાગ્યમાં સહજ ભાવે મૃત્યુ આવેલ ન હતું. જીવનની તો અવધિ શેષ હતી. મારા ઔષધની તેથી જ અસર થઈ તેવું યુવક કહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલના અંશોને. નાગરાજ બોલ્યા, અરે હું તો અંદરથી પ્રસન્ન હતો. હવે હું આ મહામાનવના મૃત્યુનું કારણ નહીં બનું. યુવક વિનયપૂર્વક બોલ્યો, નાગરાજ હું કોણ? ભાગ્યની રેખાને બદલનારો ભગવાન ધન્વંતરીની પણ કાલ શક્તિ ગતિને અવરોધવાનું પસંદ ન જ કરે ને? નાગરાજ, પરીક્ષિતની અંતિમ ઘડી તો આવી રહી છે. તમારે ત્યાં પહોંચવાનું છે તે નિર્ધારિત છે. નિયતિના વિધાનમાં પરિવર્તન ના થઈ શકે. પણ નાગરાજના સ્વરમાં વિનમ્રતા આવી ચૂકી હતી. પણ તો પછી વિધાતાએ મને તક્ષકને કેમ પસંદ કર્યો? આવા ઘોર કૃત્ય માટે હું નહીં જાઉં. જઈશ તો પણ તમે એને જીવંત કરી દેશો. મને બધી દિશાઓમાંથી અપયશ મળશે. તમારે જવું જ પડશે મારી સાથે ત્યાં સુધી. તમને વિધાતાએ પસંદ કર્યા તેનું કારણ પણ પરીક્ષિતે પોતે જ સર્જ્યું હતું. ભૂખ તરસથી પીડાતા તેમણે પોતાનું શાન ભાન ગુમાવી દઈને ઋષિના કંઠમાં મૃત્યુ સર્પહારની જેમ પહેરાવી દીધો હતો અને ઋષિપુત્રોનો શ્રાપ પણ પામ્યા હતા. કાળચક્ર તો પોતાની રીતે ચાલ્યા જ કરે. કર્તવ્ય કર્મમાં માફી ન હોય. તમે જશો, પરીક્ષિતને દંશ દેશો અને પરીક્ષિતનો આત્મા દેહ પિંજરને ત્યજી દેશે. નાગરાજ આ વાતથી હજુ સ્વસ્થ નથી થયા અને વાતને આગળ પૂછે છે. શું પૂછે છે તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નાગરાજ હજુ સ્વસ્થ નથી થયા એટલે એ પૂછે છે, તો પછી યુવક તમે આ વૃક્ષ ઔષધિ એકત્ર કરવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો એ તો સમજાવો. નાગરાજ, ભગવાન ધન્વંતરી વૃથા પ્રયત્નોનો આદેશ કરે જ નહીં. તમે જ કહ્યું હતું તમારું વિષ અસહ્ય પીડાદાયક હોય છે, ભયાનક વેદના પછી મૃત્યુ એ વ્યક્તિને પોતાના શરણમાં લે છે. હા, એ સત્ય છે. અમારો પ્રયત્ન નિયતિને ખોટી ઠેરવવાનો નથી, મહામાનવીની અંત સમયની વેદનાને ઓછી કરવાનો છે, યુવક જવાબ આપે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, અને પ્રકરણ 6 જેનું નામ છે મૃત્યુ મરી ગયું રેલોલ ના છેલ્લા અંતિમ ભાગને. નાગરાજ હવે સંપૂર્ણ સૌમ્ય બની ગયા હતા. બોલ્યા, ઓહ, હવે સમજાયું. તમારો આ પ્રયાસ મહારાજની પરીક્ષિતની મારા દંશને કારણે થનારી પ્રચંડ પીડાના પ્રતિકાર માટેનો છે. નાગરાજની સમજણથી ખુશ થઈને ધન્વંતરીના શિષ્યે કહ્યું, નાગરાજ બરોબર.

સમજ્યા. એક દિવ્ય જીવનનું દેહાવસાન પણ દિવ્ય બનવું જોઈએ. ચહેરા પર મૃત્યુની પીડા નહીં, પરંતુ અંતરાત્માની પ્રસન્નતાનો ભાવ ઉભરી આવવો જોઈએ. દેહ છોડ્યાનો આનંદ સૌ કોઈ ભાવ વિભોર કરનારને હોવો જોઈએ અને તેવો જ હોવો જોઈએ. મુખમંડળ પર તેજસ્વી આભા અને ભક્તિભાવની પ્રસન્નતા અને જીવન સાફલ્યની શાંતિ પ્રગટવી જોઈએ. ભગવાન ધન્વંતરી એવું ઈચ્છે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને ધન્વંતરીનું પ્રગટ થવું તે જીવ માત્રની પીડા દૂર કરવા માટે થયું છે. એમાં પણ પરીક્ષિત જેવા મહામાનવ જેને મૃત્યુની સહેજ પણ ભીતિ નથી અને તક્ષક જેવા નાગરાજ વેદનાયુક્ત મૃત્યુ આપે તે ના જ ચલાવી લેવાય. તક્ષકરાજ શીઘ્રતા કરો, હવે આપણી બંને પાસે સમય ઓછો છે. આપને આટલી વિનંતી કરું છું કે મહારાજ પરીક્ષિતને જમણા પગના અંગૂઠે દંશ દેજો. હું ભગવાનની કૃપાથી એમને અમૃત આસ્વાદનો આહલાદક સ્વાદ કરાવીશ. બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને વિરામ બાદ પણ અમારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર.

બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા પોતાના કર્મ માટે. આજે પણ સોમનાથથી આશરે 30 કિલોમીટર મોટી ધીણોજ નામના નાનકડા ગામની નજીક વ્રજની નદીના કાંઠે સુરમ્ય શાંત ધન્વંતરી આશ્રમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં ભગવાન ધન્વંતરીની નાનકડી દેરીના દર્શન થાય છે. શિવજીનું દેવાલય પણ દર્શનાર્થીની પ્રતીક્ષામાં ઊભું છે. નજીકમાં જ તક્ષકની ગુફા અને વિશાળ વટવૃક્ષ પણ મોજૂદ છે. વટવૃક્ષની ઉપર ડાળીના પાન આજે પણ લીલા નહીં પણ સફેદ છે. આશ્રમની આસપાસનું અરણ્ય વનૌષધિથી સંપન્ન છે અને અનેક પંખીઓના મધુર કલરવતી નદીના ખળખળ ધ્વનિ સાથે જુગલબંદી ધરાવે છે. તે અવાજ સંભળાતો રહે છે. તમે સાંભળી રહ્યા હતા સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના OSD કાર્યકાળ દરમિયાન આસપાસની પોતાની વૈચારિક વાંચન વૃત્તિ અને પોતાના એ વિમર્શના ભાવને અલગ અલગ વાર્તાઓ સ્વરૂપે અહીં આ પુસ્તકમાં સંગ્રહિત કર્યા છે. સુંદર મજાની એ વાતો અને સનાતન સંસ્કૃતિના સત્યોને તેમણે વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવ્યા છે, જે હું આપ સૌને કહી રહ્યો છું. પ્રતિભાવ તમારે મને મોકલી આપવાના છે 9512-66-88 પર. અમારા સોશિયલ મીડિયાના વિવિધ સ્ત્રોત એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર કે પછી radiopalanpur@gmail.com પર મેલ કરીને ઓડિયોમાં એટલે કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી મોકલી આપો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ અને સાથે સાથે અમારી એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટેની રેડિયો પાલનપુર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમને માણતા રહો, સાંભળતા રહો અને ઉત્સાહ વધારતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.